આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. આજે બુધવાર, તારીખ 3 જૂન 2026, શક સંવત 1947. અત્યારે સમય 5:58, 38 સેકન્ડ્સ થઈ છે. તો આજે સાથે હું છું આપની સાથે માધુરી એફએમ ગોધરાની સફરમાં. તો પ્રસારણ યાત્રાની શરૂઆત કરીએ શણૈના મંગલ સૂરની સાથે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોત. કાર્યક્રમમાં હવે આગળ સાંભળીએ પ્રફુલ દવેના સ્વરને આ ભક્તિમય ભજનમાં.

આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. શ્રોતા મિત્રો, હવે થોડી જોરમાં એટલે કે 6:35 આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રામચરિત માનસ ગાન.

0: મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા રવિન્દ્ર સાથે, સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. શ્રોતા મિત્રો, અત્યારે 6:45 થઈ છે, તો સાંભળીએ એક વિચાર.

આ જગતમાં લગભગ મોટા ભાગના લોકોને કોઈક ને કોઈક પ્રકારની ઝંખના હોય છે જ, અને પોતાની એ ઝંખના પૂરી કરવા માટે એ પ્રયાસ કરતા રહે છે. પણ જો એ પૂરી ન થાય તો તેઓ દુઃખી થાય છે. રણમાં પસાર થતું ઊંટ દૂર ચડકતી રેતીને પાણી માનીને એ તરફ જાય છે, પણ જ્યારે એ ત્યાં પહોંચે છે ત્યારે પાણીને બદલે રેતી જોતા જ તે નિરાશ થઈ જાય છે, અને પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા સંતોષાતી નથી એટલે પોતાની જાતને તે દુઃખી માનવા લાગે છે. પણ મિત્રો, સાચી વાત તો એ છે કે આપણે સૌ આપણી વર્તમાન પરિસ્થિતિથી સંતોષી, સુખી અને આનંદિત નથી હોતા, અને આપણા જીવનના દુઃખનું આ જ સૌથી મોટું કારણ છે કે આપણા ભવિષ્યના સોનેરી સ્વપ્નો સિદ્ધ કરવા માટે આકાશ પાતળ એક કરી નાખી આપણે સૌ પોતપોતાની પાસે જે સુખ, સમૃદ્ધિ અને આનંદ છે તેને પોતાની આંખથી દૂર કરી નાખીએ છીએ, અને પછી જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે ગઈકાલ સુધી કઠિન પરિશ્રમ કરતા હતા તે વસ્તુ પ્રાપ્ત થતાં આપણે તે આનંદ અનુભવી શકતા નથી, અને એ વસ્તુમાંથી આપણી રુચિ દૂર થઈ જાય છે. આ રીતે આપણી આકાંક્ષા ક્યારેય પૂરી થતી નથી. મિત્રો, પ્રસન્નતા એ માનવીના પડછાયા જેવી છે. એની પાછળ પડશો તો તે આગળ ને આગળ દોડશે, અને એના સામેથી મોં ફેરવી લેશો તો તે તમારી પાછળ ને પાછળ આવશે. આમ ઈચ્છાઓની પૂર્તિથી ક્યારે પણ આધ્યાત્મિક સુખ મળતું નથી. એ સુખ મળે છે આત્માના સંતોષમાંથી. આ જગતમાં લોકો ઈર્ષાને કારણે વધુ દુઃખી થતા હોય છે, કેમ બરોબર ને? પણ જેનામાં સંકુચિતતા કે ઈર્ષા નથી હોતી એને મનનો ભાર પણ લાગતો નથી. જેને મનનો ભાર ના લાગે એને કોઈ પણ પ્રકારની માનસિક તાણ અનુભવાતી નથી, અને તેથી જ તેનું જીવન આનંદિત, સ્વસ્થ અને લાંબુ બને છે. શેક્સપિયરે પણ કહ્યું છે કે પ્રસન્નચિત્ત વાળી વ્યક્તિ દીર્ઘ જીવે છે. તેથી આપણે જો આનંદમાં રહીશું તો આપણા સંપર્કમાં આવનાર દરેક જણ આનંદમાં જ રહેશે. આપણે જેટલી પ્રસન્નતા આપીશું એનાથી પણ વધારે તે આપણને પાછી મળશે.

છે. આમ કહેવાય છે ને કે જેની પાસે વધારે ધન હોય તે ધનવાન ગણાય, પણ સાચા અર્થમાં જેની પાસે ભારોભાર પ્રસન્નતા છે એ જ સાચો ધનવાન છે. સાચું સુખ પ્રસન્નતામાં રહેલું છે અને પ્રસન્નતા પરોપકારમાં રહેલી છે. લેવા કરતા આપવાથી વધુ પ્રસન્નતા મળે છે. જે પ્રસન્ન રહે છે એમની પર ઈશ્વર પણ પ્રસન્ન રહે છે અને એમને શક્તિ પ્રદાન કરે છે. મિત્રો, જીવનમાં બિનજરૂરી કે વધુ પડતી ગંભીરતા પણ આપણી શક્તિને ધીરે ધીરે નાશ કરે છે. એનાથી આપણી કાર્યક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે. તેથી જીવનમાં પ્રત્યેક વસ્તુમાંથી થોડી થોડી પ્રસન્નતા મેળવવી અને આપણા પ્રસન્નતાના ખજાનામાં વૃદ્ધિ કરતા રહેવું. અને દોસ્તો, કહેવાય છે ને કે પ્રસન્નતા એ તો સુખી જીવનનો ખોરાક છે. આ જ જીવનની અમર મૂડી છે જેમાં સુખ, શાંતિ અને સફળતા રહેલા છે. અને પ્રસન્નતા બધા ગુણોની માતા છે.

શ્રોતો મિત્રો, હવે એક ઝલક કરી લઈએ આજની અમારી પ્રસારણ યાત્રામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. તો રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો. ત્યારબાદ 7:20 ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના આપ સાંભળશો. 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રિલે થશે. ત્યારબાદ 7:55 એક ગીત આપ સાંભળશો. બરાબર 8 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજી આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળશો. ત્યારબાદ 8:30 આપ સૌનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળશો. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કરવામાં આવશે.

બરાબર 9 વાગે આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. ત્યારબાદ 10 વાગે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો આકાશવાણીના 90 વર્ષ પ્રગતિશીલ ખેડૂત ભુલાભાઈ માચીની કેતન રાવળે લીધેલી મુલાકાત. ત્યારબાદ 10:30 આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો. 10:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ. બરાબર 11 વાગે ન્યૂઝ હેડલાઇન આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 11:02 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણશો. ત્યારબાદ 12 વાગે ન્યૂઝ હેડલાઇન આપ સાંભળશો. 12:02 ગુજરાતી લોકસંગીતનો કાર્યક્રમ આપ માણશો. 12:30 સહિયર કાર્યક્રમ આપ સાંભળશો. બપોરના 1 વાગ્યાથી વિવિધ ભારતી કાર્યક્રમ ગીતમાલા આપ સાંભળશો. 1:20 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થશે. ત્યારબાદ 1:30 વિવિધ ભારતી કાર્યક્રમ આપ સાંભળશો. ત્રિવેણી કાર્યક્રમ આપ સાંભળશો. 2 વાગે 2:15 હિન્દીમાં સમાચાર,

ત્યારબાદ પ્રાદેશિક સમાચાર આકાશવાણી નામ દવા કેન્દ્ર પરથી 2:30 આપ સાંભળશો. 2:35 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિવિધ ભારતી આપ સાંભળશો. 3:00 સખી સહેલી કાર્યક્રમ આપ માણશો. 4:00 પીટરા અંતર્ગત આજ કે મહેમાન કાર્યક્રમ આપ સાંભળશો. 5:00 છાયાગીત કાર્યક્રમ, 5:20 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કેટલાક વિજ્ઞાપનો આપ માણશો. 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT આપ સાંભળશો આકાશવાણીના ગોધરા.

સાંજના 6 વાગે કૃષિ જગત કાર્યક્રમ આપ સાંભળશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. પ્રવક્તા રમેશ બારિયા. 6:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર આપ માણશો. 7:10 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી બ્રોડકાસ્ટ ઓફ સ્પેશિયલ સિરીઝ બાય NST આકાશવાણી ઓન વેરિયસ થીમ્સ રિગાર્ડિંગ કોમ્પિશન ઓફ 12 યર્સ ઓફ ગવર્મેન્ટ આપ માણશો. 7:50 આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર હવા મહલ કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી બરાબર 8 વાગે આપ સાંભળશો. 8:15 આપ માણશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. ત્યારબાદ 8:30 ગુજરાતી લોકગીતોનો કાર્યક્રમ આપ સાંભળશો. 8:45 સમાચાર સંધ્યા અને બરાબર 9 વાગે અંગ્રેજીમાં સમાચાર આપ સાંભળશો. 9:15 આપકે લીએ ફિલ્મી ગીતો. ત્યારબાદ 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ટલતી જાહેરાત કાર્યક્રમ આપ સાંભળશો 10:30. બરાબર 11 વાગે હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 11:10 અમારી પ્રસારણ સભાની સમાપ્તિ થશે. તો શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા હવે પછીથી પ્રસારિત થનારા કાર્યક્રમોની એક ઝલક. અને હવે થોડી જોરમાં આપ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર.

0: लक्षद्वीप तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु च तीव्रवृष्टिः भविष्यति। आगामि दिवसद्वय पर्यन्तं हरियाणा चण्डीगढ़ दिल्ली झारखण्ड पश्चिमोत्तर प्रदेशेषु तीव्र झंझावातेन सह गर्जनस्य तडित्पातस्य च संभावना वर्तते। अन्ते क्रीडावार्तासु, महिलानां अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडा मालिकायां गतरात्रौ इंग्लैंड देशस्य टाउनटन नगरे काउंटी क्रीडांगणे आयोजिते तृतीये अन्तिमे च द्वन्द्वे इंग्लैंडेन भारतं 2-1 इत्येतेन स्पर्धान्तरालेन श्रृंखला जिता। इति वार्ताः।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત। મિત્રો, કાર્યક્રમમાં પહેલું ગીત આપને સંભળાવે મોહમ્મદ રફીના સ્વરમાં। ગીતના શબ્દો લખ્યા છે સાહિલ લુધિયાનવીએ અને ફિલ્મનું નામ છે તુમસા નહીં દેખા।

આ વચન રચના આપ સાંભળી રહ્યા હતા નરસિંહ મહેતાની. આપ માણી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કાર્યક્રમમાં હવે આગળ સાંભળીએ સુરેશ વાડકરના સ્વરમાં આ ભજન.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને

0: છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: rupees every month to eligible women in the state today. Bangladesh Foreign Minister Khalilur Rahman, elected President of 81st Session of UN General Assembly, External Affairs Minister Dr. S. Jaishankar congratulates him. And in women's cricket, hosts England beat India by 6 wickets in third and final T20 International to seal 3-match series 2-1. And with that, we end the morning news. Have a nice day.
1: फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 दशांश मेगाहर्ट्ज पर आ प्रसारण आप सांभळी रह्या छो आकाशवाणीना ગોધરા કેન્દ્રનું. શ્રોતા મિત્રો, અત્યારે 8:30 થઈ છે. મિત્રો, દુખાવો એ સંકેત છે કે તમે જીવતા છો. સમસ્યા એક સંકેત છે કે તમે મજબૂત છો. સંબંધ એક સંકેત છે કે તમે એકલા નથી. જી હા દોસ્તો, આજે હું છું આપની સાથે, આપની રેડિયો દોસ્ત માધુરી પટેલ, અને આપને સંભળાવીએ આપ સૌનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: ક્યા બાત હૈ ક્યા ચીઝ હૈ પૈસા ક્યા બાત હૈ ક્યા ચીઝ હૈ પૈસા ક્યા બાત હૈ ક્યા

0: ગેંગસ્ટર ફિલ્મના અંતિમ ગીતની સાથે છેલ્લી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત કરીએ છીએ. શ્રોતા મિત્રો, હવે થોડી જરમાં એટલે કે બરાબર 9 વાગે આપ સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.
1: વિવિધ ભારતી પર આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક. આઈએ આપકો સુનવાતે હૈ દબંગ 2 ફિલ્મ કા ગાના. સોનુ નિગમ ઓર તુલસી કુમાર કી આવાઝે હૈ, ઇરફાન કામિલ કે બોલ હૈ, સાજિદ વાજિદ કા સંગીત.

0: कार्यक्रम संवर्धा सो श्रोता मित्रों ने अपना दोस्त केतन रावणा नमस्कार। मित्रों आकाशवाणी ने नेव वर्ष पूरा थशे। छेल्ला नौ दायका थी आकाशवाणी आखाए भारत देश में अविरत सतत सेवा आपी रही छे। गोधरा आकाशवाणी की स्थापना पण 25 फेब्रुआरी 1991 ना रोज थई हती अने त्यारथी मध्य गुजरात ना श्रोताओं ने गोधरा आकाशवाणी अविरत प्रसारण यात्रा साथे जोड़ी रही छे अने दिवसे दिवसे तेनो व्याप पण वधी रह्यो छे, श्रोताओं की संख्या पण वधी रही छे। त्यारे मित्रों आजना आ कार्यक्रम में अमे आमंत्रित करेल छे अमारा वर्षो जूना श्रोता मित्र ने जेमनु नाम छे भोलाभाई कोदरभाई माछी। महिसागर जिल्लाना लुनावाड़ा तालुकाना आगरवाड़ा गामना वतनी छे। हूँ तमनु कार्यक्रम में स्वागत करूँ छू। भोलाभाई आजना कार्यक्रम में आपनु स्वागत छे। नमस्कार।
1: नमस्कार।
0: भोलाभाई केटला वर्षनी उम्र थई तमारी?
1: मारे 70 वर्ष थया साहेब।
0: 70 पूरा?
1: 70 वर्ष पूरा थया।
0: 70 वर्ष पूरा थया छे, एटले 7 दायका तेमने बीताव्या छे। त्यारे भोलाभाई ए जणावो के आ रेडियो एक समय जारे तमारो बचपन हसे बाळपण हसे त्यारे आ रेडियो नु स्टेटस केवो हतो? शुं गामडाओमां घरे घरे रेडियो हता खरा?
1: ગામડામાં અમુક જગ્યાએ મોટા મોટા ફળિયામાં રેડિયાનો ઉપયોગ થતો હતો એ વખતે, પણ ખેતી વિષયક ખેડૂતો પણ ખેતી વિષયક બધી કાર્યક્રમો સાંભળતા અને ખેતીને અનુલક્ષીને બિયારણો પણ વાપરતા,
0: એટલે ટૂંકમાં રેડિયો પર જે ભલામણ કરવામાં આવતી એ પદ્ધતિથી ખેતી કરવામાં આવતી,
1: એ પદ્ધતિથી ખેતી કરવામાં આવતી હતી.
0: તમે રેડિયો સાંભળતા ખરા?
1: હા, મેં રેડિયો સાંભળેલો ખેતી વિષયકનો.
0: તમારી પાસે રેડિયો હતો?
1: મારા જોડે હતો ને રેડિયો.
0: એમ?
1: હા જી.
0: સમય હતો કે જેના ઘરે રેડિયો હોય ને એના મિત્રો વધારે હોય?
1: અમારા ફળિયાના બધા જ ખેતીના પ્રોગ્રામ હોય તે દિવસ બધા મળતા અને રેડિયો સાંભળતા હતા.
0: કારણ કે જેના ઘરે રેડિયો હોય એટલે રેડિયો સાંભળવા માટે પણ લોકો દોસ્તી રાખે તમારી સાથે, બરાબર ને?
1: મિત્રો બધા મળતા, ખેડૂતો થઈ.
0: ખૂબ સરસ, એટલે મિત્રો તો ખરા જ. એ પછીથી એવો એક સમય આવ્યો કે ટીવી પણ આવ્યું અને જેના ઘરે ટીવી હોય ત્યાં આડોશ પાડોશના લોકો આવી અને ટીવી જોતા. આવી રીતે રેડિયોની વાત કરીએ તો એ રેડિયો જ્યારે ગામડાની અંદર કોઈ એકના ઘરે હોય તો એ રેડિયોનો અવાજ કેવો રાખવામાં આવતો? આમ ફક્ત ઘરના જ માણસ સાંભળે કે ફળિયું સાંભળે એવી રીતે અવાજ રાખતા?
1: મોટા ભાગે અવાજ થોડોક વધારે હતા, આજુબાજુના ખેડૂત ભાઈઓ એને થોડોક સાંભળી શકતા, ના આવી શક્યા હોય તો નજીકમાં હોય તે સાંભળતા.
0: ભલે એક ઘરે રેડિયો વાગે એટલે કે રેડિયો ચાલતો હોય પરંતુ આખું ફળિયું એ રેડિયો સાંભળી શકે. આ રેડિયો કહેવાય છે કે ખૂબ ખર્ચાળ હતો કારણ કે પેલો એમાં સેલ નાખવાનો પાવર કહેતા ને?
1: હા, એમાં પાવર નાખીને એનો ઉપયોગ થતો હતો રેડિયાનો.
0: તો એ મોંઘો પડતો?
1: મોંઘો તો એ વખતે પાવરનો પણ ભાવ ઓછા હોય એટલે બહુ મોંઘામાં તો પડતો નતો, મીડિયમ રહેતો હતો.
0: બરાબર. છતાંય જેને સાંભળવો છે તો પાવરના પૈસા ખર્ચીને પણ રેડિયો સાંભળતા?
1: પાવરના પૈસા ખર્ચીને પણ જે સાંભળવા વાળા તો સાંભળી જ શકતા હતા.
0: એવું ભોલાભાઈ ક્યારે બનતું કે આમ તમારા ઘરે રેડિયો હોય ને ક્યારેક બગડી ગયો હોય તો તમને આમ કંઈક સૂનું લાગે કે ઘરમાં કંઈક ખૂટે છે, એવું થતું?
1: હા, એવું થતું. તો કંઈક વખત આવું કોઈ પ્રોબ્લેમ રેડિયામાં થાય તો થોડું આપણને સૂનું તો લાગતું જ.
0: તો શું કરતા?
1: પ્રોગ્રામો આપણે સાંભળવામાં થોડોક
0: અડચણ થાય, રેડિયો બગડે એટલે એમ થાય કે આ કઈક ખૂટે છે હે ને, આપણો કોઈ સાથી આપણી સાથે નથી એવું લાગે, તો તરત રેડિયો રિપેર કરાવી લેતા?
1: હા, તૈયારીમાં રેડિયા વાળા એ વખતે રિપેરિંગ કામ સારું કરતા હતા અને વધારે રેડિયા ઉપર વધારે ચાલતું એટલે રિપેરિંગ વાળા તો મળતા જ અને રિપેર થઈ જતો.
0: રેડિયો રિપેરિંગ ની દુકાનો પણ હતી હે ને?
1: હા, દુકાનો હતી.
0: એટલે તરત જ જેવો રેડિયો બગડે એટલે તરત જ એને રિપેરિંગ કરાવી લેવામાં આવતો. હવે આ રેડિયોમાં પણ પરિવર્તન આવતું ગયું. એક જમાનાની અંદર રેડિયો ચલાવવા માટે પણ લાયસન્સ લેવું પડતું હતું. તમે જ્યારે રેડિયો સાંભળવાની શરૂઆત કરી ત્યારે કેવું હતું?
1: એ વખતે તો લાયસન્સની બહુ મગજમારી નથી એમ. હું સીધા દુકાનેથી ખરીદી કરી આપણે ઘરે ચાલુ જ કરતા.
0: બરાબર છે. એટલે તમે જ્યારથી રેડિયો સાંભળવાનું શરૂ કર્યું ત્યારે તો લાયસન્સની કોઈ ઝંઝટ
1: નહોતી,
0: એટલે આમ મુક્તપણે તમે રેડિયો ખરીદી શકતા અને સાંભળી શકતા. રેડિયોની કિંમત તે વખત કેટલી હશે?
1: ઘણી ઓછી કિંમતે, તો 500-700 રૂપિયામાં રેડિયો મળી જતો સારામાં સારો.
0: 500-700 રૂપિયાનો રેડિયો? કેટલા સેલનો?
1: બે સેલનો આવતો. એક સેલ નો આવે, બે સેલ નો પણ આવતો. મોટો હોય તો બે સેલ નો લાગે.
0: બરાબર છે. અને આ તમે જે રેડિયો ખરીદ

फ्रिक्वेंसी मॉड्युलेशन बैंड 102.2 MHz पर आ प्रसारण आप सांभळी रह्या छो आकाशवाणीना ગોધરા કેન્દ્રનું। શ્રોતા મિત્રો, અત્યારે બરાબર 10 વાગ્યા છે, તો સાંભળીએ, આકાશવાણીના 90 વર્ષ પૂરા થશે તો આ પ્રગતિશીલ ખેડૂત ભુલાભાઈ માચીની કેતન રાવલે લીધેલી મુલાકાત અંગેનો આ કાર્યક્રમ।

0: એમાં કોઈ પસંદગી ખરી તમારી કે ભાઈ આમાં આ સ્ટેશન મને ખૂબ વધારે ગમે, આ સ્ટેશન સાંભળવું વધારે ગમે, એવું કઈ હતું?
1: એ વખતે આપણે સ્ટેશનોમાં તો મોટા ભાગે અમદાવાદનું સ્ટેશન આવતું, અને એ સ્ટેશનોમાં આપણે ખેડૂતોનો કાર્યક્રમો પણ આવતા, એ વધારે પસંદ અમે કરતા.
0: બરાબર છે. એક સમય અમદાવાદ સ્ટેશન પકડાતું હતું અને એમ કહેવાતું હતું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ
1: એવું બોલતા,
0: એવું બોલતા હતા. બરાબર ને? એટલે ચાર સ્ટેશનનું એક સાથે પ્રસારણ થતું હતું અને ગામે ગામ આ વાત લોકોને એમ ગોખાઈ ગઈ હતી કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. ત્યારે ખેતીવાડી સિવાયના જે કાર્યક્રમો પણ રેડિયો પર આવતા હોય છે એમાં સવારે ભજનો આવતા હોય છે, ફિલ્મી ગીતો પણ આવતા હોય છે, એટલે કે ખેતી સિવાયના પણ કાર્યક્રમો તમે સાંભળતા?
1: હા, ખેતી સિવાયના કોઈ સારા ધાર્મિક કાર્યક્રમો જે આવતા અમે સાંભળતા હતા.
0: તમે આમ સવારે રેડિયો કેટલા વાગે શરૂ કરી દેતા?
1: 7 વાગે ચાલુ કરી દઈએ.
0: સવારના
1: 7 ના સમાચારથી ચાલુ થઈ જાય અમારે.
0: બરાબર છે. અને પછી સાંજે મોડા કેટલા વાગ્યા સુધી ચલાવતા?
1: મોડા સુધી સમાચાર, 7 ના 7 વાગે સમાચાર આવે.
0: એટલે સમાચાર પછી ખેતીવાડીનો કાર્યક્રમ સાંભળતા,
1: પછી ખેતીવાડીનો કાર્યક્રમ સાંભળતા અને સમાચાર પણ સાંભળતા. બીજા કોઈ અન્ય પ્રોગ્રામો આવતા એ પણ અમે સાંભળતા હતા.
0: હવે ભુલાભાઈ, તે વખત એવું કહેવાતું હતું કે બીજા કોઈ માધ્યમો નતા સમાચાર જાણવા માટેના. બરાબર છે. અને ગામડાઓમાં તો કદાચ આપેલા ત્યારે પેપર મળે છે એવા ન્યૂઝ પેપર, પ્રિન્ટ મીડિયા નહોતું પહોંચ્યું, ટીવી પણ ઓછા હતા. ત્યારે રેડિયો ઉપર જો કોઈ સમાચાર સાંભળ્યા હોય ને અને એને ખબર પડે કે આ દેશમાં આ નવા જૂની થઈ છે તો એ બધાને કહેતો. બરાબર ને? એ વ્યક્તિ ત્યારે લોકો એમ કહેતા હતા કે સામેથી બીજી વખત મળે ને તો પૂછે, બોલો શું સમાચાર છે દેશના, એવું કહેતા.
1: હા, એવું બનતું, બધા પૂછે અમુક આજના શું સમાચારમાં નવા જૂની છે, આવું અમને પૂછતા એમ.
0: જેને કે રેડિયો હોય ને બધા,
1: રેડિયો હોય એના તો બધા ખેડૂત ભાઈ પૂછતા, મિત્રો ખેડૂતો.
0: તો એમ રેડિયો જેને ઘેર હોય ને, જેને સમાચારથી અપડેટ થઈ જતો હોય, એ વ્યક્તિનું આ માન સન્માન બી વધી જાય ને?
1: માન સન્માન થોડું વધે ને,
0: કારણ કે દુનિયા સાથે જોડાયેલી વ્યક્તિ કહેવાય જેના ઘરે રેડિયો હોય એ વ્યક્તિ. હવે થોડી વાત કરીએ કે આ રેડિયો માહિતી અને મનોરંજન તો પૂરું પાડે જ, પરંતુ આપદા એટલે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે પૂર છે અથવા તો કોઈ યુદ્ધની પરિસ્થિતિ હોય એવા સમયે પણ રેડિયો લોકોને અપડેટ કરતો, એટલે કે માહિતી આપતો અથવા અગાઉથી સૂચનાઓ આપતો, તો એવા લાભ તમને ક્યારેય રેડિયોના શ્રોતા તરીકે મળ્યા છે ખરા?
1: હા, એવા લાભો મળતા ને, આગળથી કોઈ એવું અચાનક કોઈ કેવું બનવાનું હોય તો પણ એ સમાચારમાં આપણને આગોતરો આપણને જાણ કરી દેતા, એવી જાણકારી આપણને રેડિયાથી મળતી હતી.
0: તમારું ગામ એટલે આગરવાડા ગામ તો આ મહીસાગર નદી કિનારે આવ્યું?
1: હા, મહીસાગર નદી કિનારે આવેલું છે ગામ.
0: તો એ મહીસાગર નદીમાં ઘણી વખત
1: પૂર અથવા પાણી વધારે આવી જાય નદીમાં તો ચેતવણી આપી દેતા, રેડિયા પર જ ચેતવણી અમને મળતી હતી.
0: બરાબર છે. તો ચેતવણી સાંભળીને તમે સાવચેત થઈ જતા?
1: સાવચેત થતા, આજુબાજુના ગામડામાં, નજીકના ફળિયામાં, ગામમાં પણ અમે સમાચાર પહોંચાડી દેતા.
0: તમારે ઘેર રેડિયો હોય, સાવચેતી તમે સાંભળી હોય તો તમે બીજાને પણ જણાવી દેતા. બરાબર,
1: જણાવી દેતા.
0: ખૂબ સરસ છે. આટલી સરસ એક કામગીરી એક સમય રેડિયો કરી રહ્યો હતો. આ તો વાત થઈ સાવચેતીની, પણ ઘણી વખત આગાહીની વાત કરીએ કે ક્યારે વરસાદ પડવાનો છે, ભારે વરસાદ થશે અથવા દરિયામાં મોજા આવવાના છે, તુફાન આવવાનું છે, આવી પણ માહિતી રેડિયો પર આપવામાં આવતી હતી. એ તો આવી કોઈ માહિતીથી તમારા જીવનમાં, ખેતીમાં કોઈ ફાયદો થતો?
1: માહિતી આપવામાં આવે તો એનું શું છે, કોઈક વધારે પડતું નુકસાન થવાનું હોય ખેતીમાં તો અમે થોડુંક સાવચેતી ખેતીમાં કરી લઈએ, એટલે એના નુકસાનમાંથી અમે બચી શકતા, ખેડૂતો બચી શકતા એમ. એવું નુકસાની કોઈ થવાની હોય તો અગાઉથી જાણ કરવામાં આવે રેડિયા પર, તો એ સાવચેત રાખીને એનું કંઈક અનાજ પાણી ઘાસ એનું હરખું કરી દેતા, નુકસાન ના થવા દેતા.
0: બરાબર છે. ભુલાભાઈ, તમારા ઘરે જે રેડિયો તમે રાખતા હતા તો એ ચોક્કસ જગ્યા હતી કે અહીંયા જ મૂકવાનો અને અમુક ચોક્કસ વ્યક્તિ ઘરની હોય એ જ ચાલુ કરે અને એ જ બંધ કરે, એવું કઈ?
1: પહેલા તો એવું હતું કે આપણે રેડિયો કોઈને બી ચાલુ કરતા આવડતો નતો, કોઈક એક જ માણસને વ્યક્તિને થોડુંક અભ્યાસ કરેલો હોય, ભણેલા હોય, એ થોડુંક સમજી શકતા હોય એ જ રેડિયો ચાલુ કરી શકતા, અને સમયે સમયે એના સમાચાર જે કઈ પ્રોગ્રામો જોવાના હોય એ સમયે સમયે.
0: બરાબર, એટલો સમય હોય. અને એવું પણ સાંભળ્યું હતું કે ઘણા પોતાની ઘડિયાળ રેડિયો સાથે મેળવતા હતા સમાચાર સાંભળીને.
1: હા હા, પહેલા ઘડિયાળો સમાચાર સાંભળીને જ મેળવતા હતા,
0: કારણ કે મોટાભાગના લોકો મોબાઈલ તો હતો નહીં એટલે કાળા ઘડિયાળ રાખતા.

0: બરાબર છે, અને એક જ્યારે બંધ પડી જાય અથવા આગળ પાછળ થઈ જાય ત્યારે સમય મેળવવાનો હોય ત્યારે રેડિયો ઉપર ટાઈમ બોલાય, સમય બોલાય એ પ્રમાણે ઘડિયાળ મેળવતા,
1: પણ સમય ઘડિયાળમાં મેળવી લેતા.
0: બોલાબે ઘણા એવું કહેતા કે મારી ઘડિયાળ રેડિયો ટાઈમ છે.
1: હા, એવું કહેતા ઘડી રેડિયો ટાઈમ છે.
0: રેડિયો કેવું ચોક્કસ સમય જ સમાચાર આપે એ.
1: બરાબર, ચોક્કસ સમયે જ સમાચાર મળતા રેડિયામાં.
0: કારણ કે રેડિયો સમય સાથે ચાલતું એક માધ્યમ છે.
1: માધ્યમ છે.
0: હા, બોલાભાઈ હવે તો પરિસ્થિતિ બદલાઈ, રેડિયોના પ્રકાર પણ બદલાયા, તેની સાઈઝ બદલાઈ, હવે હાથ વગું થઈ ગયું છે. મોબાઈલમાં પણ રેડિયો ચાલે છે, કારની અંદર પણ રેડિયો સેટ હોય છે. અત્યારે તમે કઈ રીતથી રેડિયો સાંભળો છો?
1: અત્યારે તો મોબાઈલમાં બી ચાલે છે. કોઈક ફોર વ્હીલ હોય એમાં પણ આપણે જોઈન કરેલું હોય છે.
0: તમારી ફોર વ્હીલ છે?
1: હા, છે.
0: તો તમે ગોધરા એફએમ સાંભળો છો એમ ને?
1: સાંભળીએ.
0: આજે પણ 70 વર્ષની ઉંમરે તમે રેડિયો સાંભળતા સાંભળતા કારમાં મુસાફરી કરો છો. આમ રેડિયો સાથે હોય તમને એવું લાગે કોઈ સાથી મિત્ર સાથે છે?
1: હા, એવું જ લાગે ને, આપણે સાથે છે જ એવું તો લાગતું જેમ.
0: બોલાભાઈ તમે એવું પણ જોયું હશે કે ઘણા લોકો અગાઉના જે ખેડૂતો હતા ને ખેતરમાં જાય તો પોતાની સાથે રેડિયો લઈને જતા, અને પોતાના કામમાંથી નવરા પડે તો ઝાડ નીચે આમ રેડિયો ચાલુ કરી અને આરામથી રેડિયો સાંભળતા. આવા દ્રશ્યો જોયેલા છે તમે?
1: હા, ખેડૂતો નાનો એ વખતે નાના રેડિયા પણ મળતા. નાના રેડિયા પણ ખેડૂતો જેને સાંભળવા હોય એ ખેતરમાં લઈને જતા અને કંઈક સાંભળતા એમના સમય કાઢીને.
0: છાતી સરખું એક માધ્યમ જોડે લઈને ફરતા, ઇન્સ્ટ્રુમેન્ટ એવું કે બસ પોતાની સાથે જ રાખતા અને એનાથી જરા પણ અડગા નતા પડતા, એવા પણ રેડિયોના શ્રોતા મિત્રો હતા. અત્યારે રેડિયોનો વ્યાપ વધ્યો છે, એની હરીફાઈમાં પણ ઘણા બધા માધ્યમો આવી ગયા છે. અત્યારે તો યુટ્યુબ, વોટ્સએપ, ટીવી, ઇન્ટરનેટ, તો આ સ્પર્ધાના જમાનાની અંદર રેડિયોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે ખરું? તમે શું કહેશો?
1: ઘણા એ માણસો અત્યારે ટકાવી રાખ્યું છે, અમુક ઓછું થઈ ગયું છે, પણ ટકાવવા વાળા તો ટકાવી છે રાખે છે અને એને સ્વભળ જ છે.
0: ભુલાભાઈ અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી વખતે સમાચાર છે ને જુઠ્ઠા ફેલાતા હોય છે, જે વાત બની જ ન હોય એવી વાતો પણ વહેતી થઈ જાય છે. ઘણી વખતે આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ છીએ કે અફવાઓ ફેલાતી હોય છે, ત્યારે રેડિયો એક ઓથેન્ટિક ન્યૂઝ આપે છે. એ રેડિયો ઉપર બોલાયેલી વસ્તુ એટલે બિલકુલ સાચી જ કહેવાતી હોય છે. ત્યારે સમાચારની બાબતમાં જે વિશ્વસનીયતા જે રેડિયોની છે એ અંગે આપનું શું મંતવ્ય છે?
1: જે કંઈક સમાચાર આવે ચોક્કસપણે આવે અને કોઈ ખોટા સમાચાર આપતા નથી રેડિયા ઉપર.
0: જી જી,
1: સાચા જ સમાચાર મળે છે મોબાઈલો ઉપર. એ બધા નક્કી વગરના કોઈ ના કામ, કોઈ કામ થયું ના હોય તો ખોટા સમાચારો ફેંકશે એ લોકો.
0: અને રેડિયો એટલે બિલકુલ વિશ્વાસ,
1: રેડિયો એટલે બિલકુલ કમ્પ્લેટ જે કંઈક થયું હોય નક્કી કરીમાં જ બોલતા હોય છે. આ ભાઈ બન્યું છે તો જાહેર કરે છે.
0: બરાબર છે. ભુલાભાઈ આ રેડિયો ઉપર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ તેમના મનની વાત જણાવે છે, જેને મન કી બાત કહેવાય છે.
1: મન કી બાત
0: કાર્યક્રમ પણ તમે સાંભળો છો?
1: હા, એ કાર્યક્રમ મન કી બાતનો કાર્યક્રમ મેં સાંભળેલો જ છે. બહુ સારું લાગે છે.
0: એટલે રેડિયો એટલે ચોક્કસ સાચી માહિતી લોકો સુધી પહોંચાડે, એટલું જ નહીં રેડિયો દરેક વ્યક્તિના જીવનમાં એક પોતાની વ્યક્તિ હોય, પોતાનું મનગમતું પાત્ર હોય એવી રીતથી જોડાયેલો છે. ત્યારે આજના યુગમાં જે લોકો રેડિયો નથી સાંભળતા અને બીજા માધ્યમો સાંભળે છે અને ગેરમાર્ગે દોરાય છે, એમને રેડિયો સાંભળવા માટે તમે પ્રોત્સાહિત કરવા માટે બે શબ્દોમાં શું કહી શકો?
1: ભાઈ, સારામાં સારો રેડિયો છે, પણ જો આપણે એમને સારું માર્ગદર્શન આપીએ અને આપણે એમને વાત કરીએ તો ઘણા માણસો સમજે છે, રેડિયો સાંભળવા પણ તૈયાર થાય છે.
0: અને જે ખેડૂત છે,
1: ખેડૂતો તો મોટા ભાગે આપણી વાતને પણ માની શકે છે અને ખેડૂતો સાંભળી શકે છે.
0: અને ખેડૂતો રેડિયો સાંભળવો પણ જોઈએ,
1: સાંભળવો જ જોઈએ,
0: કારણ કે ખેતીની જે નવી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ બધી માહિતી રેડિયો ઉપર આપવામાં આવતી હોય છે અને એક સચોટ અને વિશ્વસનીય માહિતી મળતી હોય છે, ત્યારે અવશ્ય ખેડૂતો રેડિયો સાંભળવો જોઈએ. રેડિયોની વાત કરી રહ્યા છે ત્યારે રેડિયોમાં તમે કોઈ ગીત સાંભળ્યું હોય, આજ સુધી એ ગીત તમને આમ વારંવાર ગણગણવાનું કે સાંભળવાનું મન થતું હોય એવું કોઈ ગીત તમને યાદ આવે છે કે જે આપણે આજે ફરીથી યાદ કરીને શ્રોતા મિત્રોને સંભળાવીએ?
1: કોઈક ભજન બી અત્યારે આપણને શ્રોતા મિત્રોને આપણે સાંભળવા હોય તો સંભળાવી શકીએ.
0: તો મિત્રો કાર્યક્રમમાં સાંભળીએ ભુલાભાઈની ફરમાઈશ પર એક સરસ મજાનું ભજન, ત્યાર પછીથી કાર્યક્રમમાંથી છૂટા પડીશું. તો ભુલાભાઈ આજના કાર્યક્રમમાં આપે આપનો કિંમતી સમય આપ્યો અને આ રેડિયોની 90મા દાયકાની સફર સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: વિકસિત

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. શ્રોતા મિત્રો, અત્યારે 10:30 થઈ છે, તો સાંભળીએ

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ કુછ ખટ્ટા હો જાયનું સ્વર છે ગુરુ રંધાવા અને સાથીઓનું.

0: नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अड़ीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळ खळ वहेता झरणानो नाद जेम मनमोहक होय छे, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ, અરિજીત સિંઘ અને નિકિતા ગાંધીના સ્વરમાં। ગીતની રચના કરી છે અમિતાભ ભટ્ટાચાર્યએ, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ છે तू झूठी मैं मक्कार।

મિત્રો, હમણાં જ આપે વિશાલ મિશ્રા અને શ્રેયા ઘોષાલના સ્વરમાં ક્રેક ફિલ્મનું ગીત સાંભળ્યું. શબ્દો હતા ગુરપ્રીત સાનીના. મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. મિત્રો, આજના કાર્યક્રમમાં આપ ચિંતલ શાહના કંઠે ગીતો સાંભળશો, જેમાં પ્રથમ રચના છે જગદીશ શાહની.

મિત્રો, હમણાં જ આપે સુગમ સંગીતના કાર્યક્રમ અંતર્ગત ચિંતલ શાહના કંઠે કેટલાક ગીત સાંભળ્યા. આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં વધતી અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના ભાવના વધારાની અસરોના કારણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારમાં 900 અંકોનો કડાકો, નિફ્ટીમાં 250 અંકોનો ઘટાડો. અમેરિકન દળોએ ગઈકાલે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી સ્થળો પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરતા ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો. ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. આજે નવી દિલ્હીમાં જનજાતીય વિકાસ પર સંમેલન, જનજાતીય ગરિમા ઉત્સવ 2026 અંતર્ગત સંમેલનનું આયોજન. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, બ્રેન્ટ ક્રૂડ $97 પાર. રાજ્ય સરકારના કર્મચારીઓના 5મા પગારપંચના બાકી રહેલા મોંઘવારી ભથ્થાના વધારાની ચૂકવણી કરવાનો નિર્ણય. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક. મુખ્યમંત્રીએ રાજકોટ વડોદરા વિભાગના નવનિયુક્ત ખેતી મદદનીશોને નિમણૂક પત્રો એનાયત કર્યા. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો

માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ, ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આજે બીજો દિવસ. નદીના વિવિધ વિસ્તારોને લોકભાગીદારી સાથે સ્વચ્છ કરાશે. પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,15,000થી વધુ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. અને અચાનક વરસાદ અને વાવાઝોડાના કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગારી લીધા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવે શાનના સ્વરમાં આ ગીતને. ફિલ્મનું નામ છે સાંવરિયા.

મિત્રો, કાર્યક્રમમાં હવેનો ગીત સાંભળીએ. ફિલ્મ રબને બના દે જોડીનો, સ્વર છે રૂપકુમાર રાઠોડનો, સંગીત સલીમ સુલેમાનનું અને રચના છે જયદીપ સાહનીની.

મિત્રો, હમણાં જ આપે ગીત સાંભળ્યું. સ્વર હતો બેની દયાલનો, ફિલ્મનું નામ હતું ટુ સ્ટેટ. ગીતની રચના કરી હતી અમિતાભ ભટ્ટાચાર્યએ. કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં. ફિલ્મનું નામ છે જબ વી મેટ. બોલ છે ઇરશાદ કામિલના અને સંગીત છે પ્રીતમનું.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ મોહબ્બતે ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો છે ઉદિત નારાયણ અને લતા મંગેશકર. ગીતકાર છે આનંદ બક્ષી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું શ્રેયા ઘોષાલ અને હરિહરને ગાયેલી નિદા ફાઝલીની રચનાથી.

આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશ.

आकाशवाणी હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો અદનાન સામીની રચના છે અદીમ હાશમીની.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, બ્રેન્ટ ક્રૂડ $97 પાર. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, પીએમ મોદીનો આગામી પ્રવાસ, પીએમ મોદીના 12 વર્ષના શાસનના ઉપલક્ષમાં યોજાનાર કાર્યક્રમો, રાજ્યમાં વાવેતરની સિઝનમાં ખાતરની સ્થિતિ, ઇંધણના પુરવઠાની સ્થિતિ અને શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો પર ચર્ચા કરાશે. પૂર્વ કચ્છમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. અમદાવાદમાંથી ગેરકાયદે વસવાટ કરતા 160થી વધુ બાંગ્લાદેશીની અટકાયત. ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 24 જૂને યોજાશે. રાજ્યના વાતાવરણમાં 5 જૂન સુધી ચોમાસા જેવો માહોલ રહેવાની શક્યતા. આજે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, સુરત સહિતના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના. અમેરિકન દળોએ ગઈકાલે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી સ્થળ પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરતા ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધ્યો. ભારતીય વાયુસેના અને DRDO દ્વારા વિકસાવાયેલી રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડે મેચમાં પાકિસ્તાનને 41 રનથી હરાવ્યું. 3 મેચની શ્રેણી 1-1 થી બરાબર થઈ. આજે એસ

0: એએફએફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ભૂટાન સામે થશે. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી હરીશ કકવાણીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણી આજે જ્યારે તેની ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સફરના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે જેમણે રેડિયોના સુવર્ણકાળને ખૂબ જ નજીકથી જોયો છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા આકાશવાણીને એક નવી ઊંચાઈ આપી છે તેવા નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી હરીશ કકવાણી આપણા સ્ટુડિયોમાં હાજર છે. કકવાણી સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત.
2: દેવાંગભાઈ, થેન્ક યુ.
1: કકવાણી સાહેબ, આપનું આકાશવાણી પરિવાર સાથે જોડાણ કેવી રીતે અને ક્યારે થયું?
2: મને એવું યાદ છે, કોઈક પરીક્ષા લેવાયેલી 1976માં ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ ડ્યુટી ઓફિસર તરીકે,
1: બરાબર.
2: ત્યારે મને થયું આકાશવાણી એક મીડિયા છે અને થોડા એટ્રેક્શન હતા, એટલે આઈ અપીયર્ડ એન્ડ આઈ વોઝ સિલેક્ટેડ. ધેન 4 વર્ષ કામ કર્યું ડ્યુટી ઓફિસર તરીકે. પછી યુપીએસસી દ્વારા પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સિલેક્શન થયું ને પછી ઘણા બધા પ્રોગ્રામ સાથે જોડાયો અને આનંદ માણ્યો અને ઘણું બધું આપ્યું, ઘણું બધું મળ્યું.
1: તો કકવાણી સાહેબ, જ્યારે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સેવાઓ આપી ત્યારે કાર્યક્રમ નિર્માણમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હતું કે જેથી પ્રોગ્રામને કેચી અને શ્રોતાઓને સ્પર્શી જાય તેવો બની શકે?
2: હવે એ ડિપેન્ડ કરે છે કયા ફોર્મેટની વાત છે. સપોઝ વધારે વધારે જોડાયો ડ્રામા સેક્શન સાથે, એ સિવાય ડોક્યુમેન્ટરી ને સ્પોર્ટ્સ ને ગડબુદ હતું, પણ ડ્રામા મારો પ્રિય વિષય રહ્યો અને એમાં વધારે વધારે સારું કરવાનો પ્રયત્ન કર્યો. જો નાટકની વાત કરીએ તો નાટક કદાચ બીજા બધા ફોર્મેટમાં, જે આકાશવાણીના અલગ અલગ ફોર્મેટ છે, સ્પોકન વર્ડ ટોક, ડિસ્કશન, પોએટ્રી, સ્ટોરી, સંગીત, પણ ડ્રામા મારી દ્રષ્ટિએ વધારે વધારે ઇફેક્ટિવ અને વધારે વધારે અપીલિંગ એટલા માટે છે કે એમાં કોઈ પણ નાટકમાં પાત્ર ને આપણી સાથે રિલેટ કરતા હોઈએ છીએ નાટકના જીવન સાથે, અને સંવાદ ને પરિસ્થિતિ નાટકને જે બળ પૂરું પાડે ત્યારે વધારે વધારે લોકોના દિમાગ સુધી નહીં પણ દિલ સુધી પહોંચતું હોય છે, કારણ કે એમાં ઇમોશન્સ જોડાયેલા છે. તો એમાં જનરલી સ્ક્રિપ્ટ સિલેક્શનથી માંડીને ફાઇનલ પ્રોડક્શન સુધી ઘણા બધા સ્ટેજીસ હોય છે. તો સ્ક્રિપ્ટ પહેલાં તો આકાશવાણીના જે બ્રોડકાસ્ટના પોતાના રૂલ્સને, કોડને, નિયમો છે એની અંદર જ એવો વિષય હોય જે વિષયની બહાર ન જઈ શકાય. પ્લસ શ્રાવ્ય માધ્યમ છે, ટેલિવિઝન અને સ્ટેજ કરતાં જુદું છે, ત્યારે એને કેવી રીતે તમે સ્ક્રિપ્ટ દ્વારા એને વિઝ્યુઅલી બનાવો, એને દ્રશ્ય બનાવો, એનું એ બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. એક દાખલો જો આપું તો જ્યારે શ્રાવ્ય નાટકની વાત કરી, રેડિયો નાટકની, તો એમાં 4 એલિમેન્ટ મેઇન હોય છે. એક તો શબ્દ, જે 90% સુધી શબ્દ દ્વારા જ કમ્યુનિકેટ કરતા હોઈએ છીએ,
1: બિલકુલ.
2: પછી હોય છે સંગીત, એના મૂડને ઇલિવેટ કરે. પછી ધ્વનિ પ્રભાવ, સાઉન્ડ ઇફેક્ટ્સ, લોકેશનથી મળીને અલગ અલગ એના કાર્યો હોય છે. અને ચોથું છે સાયલેન્સ, એ ખામોશી, પોઝ, કશું જ ન થતું હોય એ સાયલેન્સ પણ
1: સાહિત્ય.
2: તો એ 4 બળોને ધ્યાનમાં રાખીને અને સ્ક્રિપ્ટ સારી છે કે નહીં, નરસી આપણા બ્રોડકાસ્ટ પોલિસીમાં જાય છે કે નહીં, એ બધું તપાસીને પછી જઈએ એની પ્રોડક્શન લેવલ પર. તો એ કાસ્ટિંગ બહુ મહત્વનું હોય છે. દેખાવામાં કોઈ પણ વ્યક્તિ કેવી હોય પણ એનો અવાજ કેવો છે, અહીંયા ટીવી કે સ્ટેજની વાત નથી કરતા કે સુંદર છે કે કદરૂપો છે કે કેવો છે,
1: બિલકુલ.
2: એના અવાજની ક્વોલિટી, એના અવાજની ઉંમર. એક નાનો દાખલો આપું તો વધારે રસ પડશે શ્રોતાઓને પણ.
1: બિલકુલ બિલકુલ.
2: કે યંગ મેનને મેં એક નાટકમાં કાસ્ટિંગ તરીકે યુથનો રોલ આપ્યો અને આઈ ફેલ્ડ મિઝરેબલી, કારણ એનો અવાજ જુદો હતો, એને પોતાની ઉંમર કરતા અવાજની ઉંમર બહુ વધારે હતી.
1: જી,
2: એ મારા પાત્રને ન્યાય ન આપી શક્યો. એકવાર એક ઝઘડતી સાસુનો રોલ હતો, એ બેન ન કરી શકે. એણે કહ્યું, ભાઈ અત્યાર સુધી મેં માયાળુ રોલ કર્યા છે, દયાવાળા રોલ કર્યા છે, ગુડ એક્ટ્રેસ, બટ શી કુડ નોટ જસ્ટિફાય.

0: ઘણી વાર મિસ કાસ્ટિંગ થઈ જાય.
1: જી,
0: તો પ્રોપર કાસ્ટિંગ થાય અવાજ પ્રમાણે, ટેલેન્ટ પ્રમાણે.
1: જી,
0: અને પછી તો રેકોર્ડ પછી પોસ્ટ પ્રોડક્શન એડિટિંગ ને એમાં સંગીતનો પ્રભાવ ને અલ્ટિમેટલી કેવી રીતે રસ પેદા થાય, આખા નાટકનો ગ્રાફ બનતો હોય છે.
1: જી,
0: અને શરૂઆતની સ્ટોરીથી માંડીને એને કેવી રીતે તમે ટર્નિંગ પોઈન્ટ લાવ્યા, કેવી રીતે અંત કર્યો, એ આખો ઇન્ટરેસ્ટિંગ ગ્રાફ શ્રોતાઓના મનમાં ઉભો થાય એવા પ્રયત્નો કરતા હોય છે જનરલી.
1: બહુ સરસ વાત કરી કે આકાશવાણીનું માધ્યમ જ્યારે છે, ઓડિયોનું માધ્યમ છે, ત્યારે એક વોઇસ એજની આપણે વાત કરતા હોઈએ છીએ. ઉંમર ગમે તે હોય, કારણ કે દ્રશ્ય સામે હોય, ટીવી જોતા હોય કે ફિલ્મો હોય, તો એમાં તો મેકઅપ કરીને પણ તમે બનાવી શકો છો, પણ આકાશવાણીમાં એ શક્ય નથી. તો કકમણી સાહેબ, આપે અલગ અલગ ફોર્મેટની પણ આમાં વાત કરી, તો એ ફોર્મેટ વિશે વધુ પ્રકાશ પાડશો?
0: હા, જે જનરલ ઘણા બધા ફોર્મેટ 5-7-8 એવા છે જે બહુ જ પોપ્યુલર છે ને વધારે વપરાય છે, એની જ વાત કરીએ તો એક વાર્તાલાપ, એક વ્યક્તિ આવીને વાર્તાલાપ આપી જાય, તો એ વખતે પણ શબ્દોનું ચયન, કારણ કે અગેન સરળ ભાષા હોવી જોઈએ, સાંભળનાર શ્રોતા એક જ વાર સાંભળશે આપણને અને સમજી જવો જોઈએ, એના અઘરા શબ્દો ના હોય, અલંકારિત ભાષા ન હોય, બહુ જ એવા શબ્દો ન હોય જે યુઝ ટુ ન હોય, વપરાતા ન હોય, તો જ કમ્યુનિકેટ કરી શકીએ. ફક્ત ટોક આપવા ખાતર નહીં, પણ એ સામે છેડે સામેના કોઈક સ્પેશિયલ ઓડિયન્સના વર્ગને કમ્યુનિકેટ કરીએ સારી રીતે એવી હોવી જોઈએ. હવે કોઈ સમયમાં 15-15 મિનિટ ટોક રેકોર્ડ થતી, આજે કેવો જમાનો છે, ક્વિક ફાસ્ટ,
1: યસ,
0: તો 3-4 મિનિટની ટોક બહુ થઈ ગઈ. તો ટોકની પોતાની મર્યાદા છે, એક જ વ્યક્તિ વાત કરી રહી છે, મોનોટોનસ છે. પછી આવી ડાયલોગ ફોર્મ પર, તો ડાયલોગમાં 2 વ્યક્તિ હોય, બંને વ્યક્તિ વિરોધાભાસી ન હોય, એક જ દિશામાં જતા હોય, પણ 2 વ્યક્તિ સાથે વાત કરતા હોય, તો કદાચ ડાયલોગમાં ટોક કરતા વધારે શક્યતા છે કે આપણે સરળ રીતે સારી રીતે પહોંચી શકીએ. દેન મે કમ ડિસ્કશન, કદાચ વધારેમાં વધારે પોપ્યુલર ઇફેક્ટિવ ફોર્મેટ કહેવાય, જ્યાં આગળ મતભેદોની સાથે એન્કર 2-3 અલગ અલગ એક્સપર્ટને બોલાવીને અને એના મંતવ્ય મેળવીને પછી ક્રોસ થાય અને વાતાવરણ ગરમ થઈ જાય, પણ કોઈ વિષયને લઈને ચર્ચા થાય, પેનલ ડિસ્કશન.
1: જી જી,
0: એ ફોર્મેટ બહુ જ પોપ્યુલર ને કદાચ વધારે વધારે ચાલ્યું. દેન કમ્સ ડોક્યુમેન્ટરી, રૂપક, હવે બાયોગ્રાફિકલ હોય કે અન્ય હોય, પણ એ રૂપકની પોતાની એ પોતાનું ફોર્મેટ છે, સ્ટ્રક્ચર છે, કે કોઈ માહિતી પ્રદાન કરે, કોઈ એજ્યુકેશન કરે, કોઈ ઇન્ફોર્મેશન આપે, તો એની સ્ક્રિપ્ટ કેવી હોવી જોઈએ, કારણ એમાં તો અલગ અલગ આવે કે કોઈનો ઇન્ટરવ્યુ પણ વચ્ચે આવે, વચ્ચે નાટકનું રૂપ પણ વચ્ચે આવી જાય, તો ડોક્યુડ્રામા પણ બની જાય.
1: બિલકુલ,
0: સાબરમતી નદીનું રૂપક બનાવવું હોય તો કેવો ધ્વનિ પ્રભાવ, કારણ કે રેડિયો છે, દેખાતું નથી, તો શું શું જોઈએ જેથી રૂપક લોકોને સમજાય અને મજા આવે.
1: જી,
0: પોએટ્રી રેસિટેશન, સિમ્પલ કવિતા વાંચન છે. દેન સ્ટોરી ટેલિંગ, વાર્તા કથન, એની અલગ મજા છે. હવે કયા વર્ગ માટે છે, બાળકો માટે વાર્તા છે તો કેવી ભાષા ને કેવી રીતે એને પ્રેઝન્ટ કરીએ આપણે, એ અલગ વાત છે. એ સિવાય પરિસંવાદ, સિમ્પોઝિયમ, એવા પ્રયોગો પણ આકાશવાણીમાં થયા.
1: જી,
0: અલગ અલગ વ્યક્તિને બોલાવીને એક જ વિષય પર વાત કરીએ. સંગીત અલગ ફોર્મેટ છે એનું. દેન ઇન્ટરવ્યુ, સારામાં સારું ફોર્મેટ ને ઇફેક્ટિવ ને ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટ, કે એક વ્યક્તિને તમે કેવી રીતે એનો ઇન્ટરવ્યુ લો છો. હવે ઇન્ટરવ્યુ એ ઇન્ટરવ્યુ વ્યક્તિ વિશેષની વાત છે કે ટોપિકની સામે તમે વાત કરી રહ્યા છો, એ ડિપેન્ડ કરે છે. આજે કપિલ દેવને તમે બોલાવો, તો કપિલ દેવને ક્રિકેટના એક્સપર્ટ તરીકે બોલાવો છો કે ક્રિકેટના કોઈ વિષયને લઈને એના મંતવ્યો લઈ રહ્યા છો, એ ઇન્ટરવ્યુ.
1: બિલકુલ,
0: તો ઇન્ટરવ્યુ એક અલગ ફોર્મેટ છે. એવા ઘણા બધા ફોર્મેટ છે, આ થોડી વાત કરી જે પોપ્યુલર ને વધારે પરિચિત ફોર્મેટ છે એની વાત કરી મેં.
1: બહુ સરસ વાત કરી કગવાણી સાહેબ આપે, અને અલગ અલગ ફોર્મેટ જે આકાશવાણીમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને વચ્ચે તમે એક વાત કરી કે આકાશવાણીમાં મૌનનું પણ એક, સાયલેન્સનું પણ એક મહત્વ છે, અને મને યાદ છે ત્યાં સુધી આ જ વિષય પર એક સરસ આપે એક કાર્યક્રમ બનાવેલો અને એવોર્ડ પણ દિલ્હીથી આપને મળેલો, તો એની થોડી વધારે વાત કરો.
0: બસ મને આનંદ છે કે આકાશવાણી અમદાવાદમાં એ પ્રથમ એવો એવોર્ડ, જ્યાં નેશનલ લેવલ પર, આખા ઓલ ઇન્ડિયા લેવલ પર કોઈ પ્રોગ્રામ રજૂ થયો અને એને ઇનામ મળ્યું, ઇનોવેટિવ કેટેગરીમાં
1: સેકન્ડ પ્રાઇઝ મળ્યું. જી જી જી,
0: બહુ રસપ્રદ વાત એ છે કે જ્યારે એ પ્રોગ્રામ મેં મોકલ્યો ત્યાં દિલ્હી, તો ત્યાંથી હજુ પેનલ બેસવાની બાકી હતી, ને ત્યાંથી ટેલિગ્રામ કે ફોન આવ્યો કે હરીશભાઈ કોણ છે, અને એમની સ્ક્રિપ્ટ નથી મળી. મેં કોઈ સ્ક્રિપ્ટ નથી તો કે એવું કેવી રીતે બની શકે, બધા લોકોની સ્ક્રિપ્ટ આવી ગઈ, તમારી નથી આવી તો નહીં ચાલે. મેં કહ્યું તમે મારા જીસ્ટમાં વાંચશો તો મેં લખ્યું છે એમાં કે આ એક પ્રયોગ છે ને એમાં સ્ક્રિપ્ટની જરૂર નથી, તો કે એવું ના ચાલે. પણ પછી એ લોકોને લાગ્યું અને એ લોકોએ ઇનામ આપ્યું. એનું કારણ કદાચ નવો પ્રયોગ હતો, એની વાર્તા બહુ મહત્વની નથી, ફેમિલી પ્લાનિંગની સિમ્પલ વાર્તા હતી, પણ એનું ફોર્મેટ

0: હતું એ મને પણ નવી લાગે છે. ક્યારે મને કેવી રીતે આ વિચાર આવ્યો કે શબ્દનો જ લોપ કરી નાખીએ. દેવાંગભાઈ, ટેલિવિઝનમાં તમે શબ્દ વગર કેમેરાથી વાત કરી શકો.
1: જી,
0: ઘણી એવી ફિલ્મો છે જે કોઈ ભાષા જ નથી, શબ્દ જ નથી, કારણ કે વિઝ્યુઅલ કેમેરા બોલે છે.
1: બિલકુલ.
0: અહીંયા શબ્દ વગર કેવી રીતે વાત થાય? મેં જે ફોર્મેટની વાત કરી, ડ્રામા, ડોક્યુમેન્ટરી, ટોક, ડિસ્કશન, ઇન્ટરવ્યુ, દરેકમાં શબ્દ છે.
1: જી,
0: કોઈ પણ ભાષાનો.
1: જી,
0: મને એવો વિચાર આવ્યો, એ ખબર નહીં કેવી રીતે વિચાર આવ્યો, કે શબ્દનો લોપ કરી નાખું તો મેં પોતાને જ વિરોધ કર્યો. ના ના, એ તો શક્ય નથી. પણ મેં કોઈ પ્રયત્ન કરવા દો. થોડા પ્રયત્નો કર્યા તો 10-એક મિનિટનું કંઈ બનાવી શક્યો. પણ મારે એવોર્ડ વિનિંગ માટે મોકલું તો ત્યાં કે 15 મિનિટથી ઓછું નહીં ચાલે. પછી મેં પ્રયત્નો કરી રાખ્યા, અને પછી જે કંઈ પ્રોગ્રામ બને એની વાત કરું તો મને લાગ્યું કે આ તો મારા મનની ઉપજ છે, આ કોઈને સમજાશે કે નહીં. એટલે અહીંયા એક સિનિયર પ્રોડ્યુસરની, હું જુનિયર હતો, અને સિનિયર પ્રોડ્યુસરની કમિટી બોલાવી કે ભાઈ આ પ્રસારણમાં જાય એ પહેલાં તમે મને કહો કે સમજાય છે કરું હું જે વાત કરું છું, પછી પ્રસારણમાં જઈએ. તો એ લોકો પ્રોગ્રામ સાંભળ્યો ને 75% વાત હું જે કહેવા માંગતો તે સામે કહી. મેં કહ્યું હવે પ્રસારણમાં જવાય દે. તો એમાં દેવાંગભાઈ આ જ વાત હતી, શબ્દ જવા દીધો. હવે શબ્દ વગર મારે વાત કમ્યુનિકેટ કરવી છે રેડિયોમાં, શ્રાવ્ય માધ્યમમાં, તો સંગીત, ધ્વનિ પ્રભાવ, સાયલેન્સ, ખામોશી, અને સાથે થોડાક ઓડિયો જેસ્ચર્સ. સપોઝ હસવાની વાત, તો હસવામાં તો કોઈ ભાષા નથી. રડવાની વાત, દુસ્કાની વાત, થાક લાગે હોય, શ્વાસ દ્વારા થાક લાગે હોય, તો એ બધા તો વાપરી શકાય. એ તમે મદ્રાસ રેડિયો પર જાઓ કે કાશ્મીર રેડિયો પર જાઓ, એ જ રહેવાનું છે. શહેનાઈના સુર જે લગ્નમાં શરણાઈ ચાલતી હોય છે, વપરાતી હોય છે, એ તમે કાશ્મીરથી કન્યાકુમારી સીધા તો શરણાઈ વાગે અમુક સુરમાં તો લાગે છે કે લગ્નની વાત છે. ઇન્ડિયાની બહાર જાઓ તો એ કદાચ કલ્ચર જુદું છે, તો શરણાઈ ને શહેનાઈ ન સમજાય.
1: બિલકુલ,
0: બાકી બધે સમજાય. તો એવા પ્રયોગો કરીને, અને થોડા એક બે સારા એક્ટર જેની પાસે થોડા હ્યુમન ઓડિયો જેસ્ચર્સ કરાવડાવ્યો, હસવાનો, રડવાનો એવા.
1: બિલકુલ બિલકુલ.
0: અને વાત કરી કે ફેમિલી પ્લાનિંગ ના થાય તો પરિસ્થિતિ, કુટુંબમાં કેવા કેવી મુશ્કેલી આવી, કઈ વાત કરી. લકીલી આઈ કુડ કમ્યુનિકેટ. મને આનંદ છે કે શબ્દ વગર એ પ્રયોગ કર્યો ને સફળ થયો.
1: વાહ. એટલે એનું ટાઇટલ શું હતું?
0: આનંદની બાદબાકી.
1: આનંદની બાદબાકી.
0: પરિવારમાં એક સંતાન ત્યારે આનંદ આનંદ છે. બીજું સંતાન આવ્યું તો જન્મ વખતે આનંદ પણ ના થયો. ત્રીજું સંતાન આવ્યું તો મૌન થઈ ગયા, પરિવારમાં સ્તબ્ધ થઈ ગયા કે આ ક્યાં ભાર આ ત્રીજું સંતાન આવ્યું.
1: બિલકુલ.
0: અને ચોથું સંતાન આવ્યું તો પરિવાર ભાગી પડ્યું. તો આનંદની બાદબાકી થવા માંડી.
1: જી જી. બહુ સરસ વાત કરી કે શબ્દ વગર પણ ઓડિયોના માધ્યમથી તમે શ્રોતાઓ સુધી એ વાત પહોંચાડી શકો છો. તો કકવાણી સાહેબ, આકાશવાણીએ સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાની સાથે સાથે ભાષા શિક્ષણનું પણ બહુ મોટું કામ કર્યું છે, અને સાથે સાથે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરીને એક મોટી સામાજિક ભૂમિકા પણ અદા કરી છે. તો આ વિશે આપના અનુભવ.
0: મને યાદ છે ઇંગ્લિશ ટીચિંગ, સંસ્કૃત ટીચિંગ, હિન્દી ટીચિંગના લેસન ચાલતા અહીંયા.
1: જી જી જી.
0: ત્યારે જે કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હશે એ એક્સપર્ટને બોલાવીને સંસ્કૃત ભાષા શીખવાડીએ તો માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. સંસ્કૃત કેવી રીતે શીખવાય? એવરી ટાઈમ ધ પર્સન ગોઝ ફ્રોમ નોન ટુ અનનોન. તો ગુજરાતી ભાષામાં તમે સંસ્કૃત શીખવાડી શકો, સીધી સંસ્કૃત ના શીખવાડી શકો. એવી રીતે ઇંગ્લિશના લેસન ઘણા પોપ્યુલર થયા, અને કદાચ સારો પ્રતિભાવ પણ સામેથી મળ્યો કે અમારે પ્રાઇમરી રૂટીનમાં બોલચાલની અંગ્રેજી શીખવી છે, નોટ હાઈફાઈ. તો કેવી રીતે? તો રૂટીનમાં શું શું કયા શબ્દો વપરાય છે, કઈ પરિસ્થિતિમાં કયા શબ્દો અંગ્રેજીમાં વપરાય, વાક્ય કેવી રીતે બને, ગ્રામર શું હોય, એવા થોડા પ્રયત્નો થયા. તો ભાષા શીખી શકાય, ઓડિયોમાં કોઈ વાંધો નથી.
1: બિલકુલ. આજની તારીખમાં પણ એક કાર્યક્રમ સંઘગાન શિક્ષણ આવે છે, એમાં એક પોએટ્રી લેવામાં આવે છે, કોઈ પણ બંગાળી ભાષાની હોય, અસમિયા હોય, ગુજરાતી હોય, હિન્દી, ઉર્દુ, અને એનું એક શિક્ષણ હિન્દી ભાષાનો ઉપયોગ કરીને એ આખા દેશમાં એક પ્રોગ્રામ ચાલે છે એવો સરસ મજાનો, કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ ભાષાનું મહત્વ શું છે.
0: જી. પણ એક થોડાક જે પ્રોગ્રામ યાદ આવી રહ્યા છે, સાયન્સ સિરિયલ વિજ્ઞાન વિધિ કરીને પ્રોગ્રામ પ્રસારિત થતો, પરેશભાઈ માંકડ હતા તે.
1: જી જી જી.
0: તો લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવી રીતે કેળવી, બહુ મોટી વાત છે. અંધશ્રદ્ધાને કેવી રીતે બાજુ રાખી, ઘણી મોટી વાત છે. તો લગભગ 10-14 વર્ષના બાળકોને રજીસ્ટર કર્યા, તો ગુજરાતમાંથી લગભગ 35,000 બાળકો રજીસ્ટર થયા, રજીસ્ટર્ડ ફોર લિસનિંગ. એટલે 35,000 બાળકો એ સમયે અઠવાડિયામાં એકવાર રેડિયોનો પ્રોગ્રામ સાંભળીને અને જે કંઈ કહીએ એના પ્રશ્નનો જવાબ આપતા, અને અમે ઇનામ આપતા આકાશવાણી તરફથી. તો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કેવી રીતે ડેવલપ કરવું, એ મોટા મોટું શિક્ષણ.
1: બિલકુલ બિલકુલ.
0: ખેડૂત મંડળ. તો ખેડૂત મંડળ વડોદરાથી વર્ષો સુધી બહુ લોકપ્રિય કાર્યક્રમ, જ્યાં ખેડૂતોને સારી ખેતી કેવી રીતે થાય એના એક્સપર્ટ આવીને વાત કરે, અને એક

0: સરસ ખેતી કરી શકે અને દેશનું ઉત્પાદન વધારી શકે એવા પ્રયત્નો થયા. ફેમિલી પ્લાનિંગ હેલ્થમાં ઘણા એવા પ્રયોગ થયા, હેલ્થનું શિક્ષણ આપવા માટે, જ્યાં રૂટીન લાઈફમાં આપણે કેવી રીતે પોતાની હેલ્થ જાળવી શકીએ, ડોક્ટર્સને બોલાવીને ડિસ્કશન કરીને, તેવા અનેક પ્રયોગો થયા જ્યાં ઘણું બધું આપણે શીખવી શક્યા. જીવન સૌરભ કરીને એક પ્રોગ્રામ આવ્યો યુવાનો માટેનો, એમાં પણ શું થયું કે આકાશવાણીનું લિસનિંગ થોડું ઓછું થવા મળ્યું, એટલે વી રજીસ્ટર્ડ 10,000 યુથને રજીસ્ટર કર્યા. એમને કહ્યું કે આ સમયે તમારો પ્રોગ્રામ આવશે અને સાંભળીને અમે જે પ્રશ્નો પૂછીએ છીએ એનો જવાબ આપશો તો ઇનામ આપશું વગેરે. તો એમાં ઘણી એવી મુદ્દાની વાતો હતી જ્યાં યુવાનો, જ્યાં ફ્રસ્ટ્રેશન છે, નિરાશા છે, અથવા લગ્ન જીવનમાં તિરાડ પડી ગઈ છે, તો એ લોકોને કેવી રીતે એજ્યુકેટ કરવા એવો પ્રોગ્રામ કર્યો અને સારું રિઝલ્ટ મળ્યું. તો ઘણા બધા શિક્ષણના કાર્યક્રમ કર્યા, પણ એવા કાર્યક્રમ કરીને આકાશવાણીએ એ સમયમાં ઉત્તમ કામ કર્યું એમ કહું તો પણ ચાલે.
1: બિલકુલ ઉત્તમ કામ, બિલકુલ બિલકુલ. તો આની સાથે સાથે કકવાણી સાહેબ, સ્થાનિક બોલી, લોકસંગીત અને નાટકોને જીવંત રાખવા પણ આકાશવાણીનું બહુ મોટું યોગદાન છે, તો આ વિશે થોડી માહિતી.
0: લોકસંગીત ને ઇવન શાસ્ત્રીય સંગીત બંનેની જો વાત જોડી દઉં તો ઘણા એવા કોન્સર્ટ, મ્યુઝિક કોન્સર્ટ આકાશવાણી કર્યા અને હજુ પણ કરી રહ્યા છે એ લોકો, જ્યાં આગળ ધીમે ધીમે લોકો લોકસંગીતથી દૂર થતા ગયા હોય અને શાસ્ત્રીય સંગીત સમજણ પણ ના પડતી હોય ત્યારે એને પ્રમોટ કરવામાં આકાશવાણીનું મોટું યોગદાન.
1: મોટું
0: લોકો વેસ્ટર્ન તરફ વળી ગયા ત્યારે લોક સંસ્કૃતિ, લોકગીતોને કેવી રીતે જાળવીને એ લોકોને પ્રમોટ કરી શકાય એ આકાશવાણીએ મોટું કામ કર્યું.
1: જી,
0: ઇવન શાસ્ત્રીય સંગીત માટે પણ.
1: બિલકુલ. એટલે એમ કહી શકીએ કે આકાશવાણીએ ઘણા બધા નામી કલાકારો જે આપ્યા છે, એટલે એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, પણ એક ગામડાનો નાનો એક કલાકાર હોય એને પ્લેટફોર્મ આપીને, એને શ્રોતાઓ સામે મૂકીને એ આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા.
0: જી જી. એટલે એટલે કલા અને કલાકાર બંનેને પ્રોત્સાહન આપ્યું આપણે, મોટું પ્લેટફોર્મ આપ્યું. એક કલાકાર અલગ અલગ ગામડા જઈને 10 પ્રોગ્રામ કરે તો 2,000 લોકોને સંબોધિત કરે, અહીં હજારોની સંખ્યામાં શ્રોતાઓ એને સાંભળે અને એને માન આપે, સન્માન આપે, રોજી રોટી આપે.
1: જી,
0: બહુ સારું કામ કર્યું.
1: તો કકવાણી સાહેબ, કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે આકાશવાણી હંમેશા એક લાઇફ લાઇન તરીકે કામ કર્યું છે, તો એ આપના અનુભવ આપે જે કોઈ એવી ઘટનાઓ.
0: એટલે હું ડ્યુટી ઓફિસર હતો અને ચોમાસાના સમયમાં રાત્રે ડ્યુટી પર હોઈએ, અને તે વખતે કોઈ માધ્યમ નહોતું, ટેલિવિઝન નહોતું, ઇન્ટરનેટ પાછળથી આવ્યું બધું. ત્યારે મહી નદીમાં પૂર આવ્યું તો ત્યાંના ખેડા જિલ્લાના કલેક્ટરનો રાત્રે ફોન આવે 10 વાગે, ભાઈ આગાહી છે કે નદીની આસપાસના વિસ્તારો ખાલી કરાવો નહીં તો જાન જશે અને વગેરે વગેરે. અને મારા અનાઉન્સર તરત જ અનાઉન્સ કરતા અને હજારો લોકોના જીવ બચાવી શક્યા એ વખતે મને આનંદ છે એનો. બ્લડ ડોનેશનનો કેસ યાદ છે, સરકારી હોસ્પિટલ, તો એ લોકોનો આવ્યો કે અમુક બ્લડ ગ્રુપની જરૂર છે અને કોઈ દર્દીને જરૂર છે, નહીં તો એ એના પ્રાણ નહીં બચાવી શકીએ. અને લગભગ તેવી રીતે બપોરે જયા ભારતીનો પ્રોગ્રામ આવતો ને દોઢથી અઢીમાં વારંવાર અનાઉન્સમેન્ટ કરી, અડધો કલાક પછી હોસ્પિટલનો ફોન આવ્યો કે તમે બંધ કરો, એટલા બધા ડોનેશન વાળા આવી ગયા છે કે અમારી પાસે બ્લડ બેંકમાં બ્લડ મૂકવાની જગ્યા નથી અને અમારે કાર્યક્રમની અનાઉન્સમેન્ટ બંધ કરવી પડી. કેટલું લિસનિંગ હશે, કેટલો પ્રભાવ હશે, કેટલો વિશ્વાસ હશે લોકોને કે આકાશવાણી અનાઉન્સ કરી છે અને કેવી માનવતા હશે કે અમારે ત્યાં બ્લડ ડોનેટ કરવું છે.
1: બિલકુલ,
0: એવા કિસ્સાઓ તો રેર છે. અને જ્યારે કચ્છ ભુજમાં ધરતીકંપ થયો ત્યારે પણ રેડિયોએ ભૂમિકા, ભુજ આકાશવાણીને બીજા લોકોએ અદ્ભુત કામ કર્યું અને હજારો લોકોના જીવન બચાવ્યા, ઘણી બધી મદદ કરી સરકારી,
1: લોકોને એકબીજા જોડે મેળવ્યા. એટલે એક્ચ્યુઅલી અહીંથી એમના નામ એનાઉન્સ થતા હતા રેડિયો પરથી, આખી રાત રેડિયો ચાલુ રહેતો હતો અને કે ભાઈ આ વ્યક્તિ જીવિત છે, એમના કોઈ સગાવાલા હોય તો એમ કરીને. એટલે કેટલા બધા એવા અમારી પાસે તો લિસ્ટ હતું આખું અને અમને મળી ગયા છે, આનંદ છે, એ પણ એવા પણ મેસેજીસ આવતા હતા. તો કકવાણી સાહેબ, આપે જે પ્રોટોકોલની વાત કરી, આકાશવાણીમાં અમુક ચોક્કસ નિયમો છે, એની બહાર આપણે જઈ શકતા નથી, તો એક ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપ બહુ સારો પ્રકાશ પાડી શકો છો આમાં કે કેવા પ્રકારના પ્રોટોકોલ્સ છે અને આપણે ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું હોય છે.
0: ચોક્કસ મારો અભિપ્રાય આપી શકું કે જે બ્રોડકાસ્ટ પોલિસી અને બ્રોડકાસ્ટ કોડ જેનો પ્રયત્ન કરીને અમલ કરી રહ્યા છે, એમાં ઘણી બધી અડચણો આવતી કે બોલ્ડ પ્રોગ્રામથી આપણે દૂર થતા ગયા. જ્યારે બીજી બીજી ચેનલ આવવા માંડી, રેડિયો ઉપરાંત ટેલિવિઝન વગેરે વગેરે, ત્યારે બહુ તકલીફ થઈ કે આપણે આકાશવાણીમાં રહીને સરકારના તંત્રનું જે પાલન કરતા કોડનું અને નિયમોનું, ત્યારે ઘણી બધી વાતો ન કહી શકતા. અને એ સિવાય પણ એક નવીનતા લાવવા માટે પણ અમે ડર હતો કે આવું કહીશું તો અમારા ડાયરેક્ટર ના તો નહીં પાડે ને, પ્રસારણમાં જવાની બંધન તો નહીં થઈ જાય ને, તો એમ કરીને ધીમે ધીમે સ્ટાફ વિડ્રો કરતો ગયો. ઇન્સ્ટેડ ઓફ

0: ટેકિંગ બોલ્ડ ડિસિઝન, એ લોકોએ પોતાના વાતોને એકદમ ઓછી કરી નાખી, જેથી ભૂલથી અમારા એક શબ્દ ના જતો રહે, અમુક શબ્દ વપરાશે તો અમારી નોકરીનું શું, એવા ઘણા પ્રોબ્લેમ થવા માંડે. એટલે મને એવું લાગે છે કે એક બ્રોડકાસ્ટ પોર્ટ અને કોડની થોડું બ્રોડલી વિચારીએ તો અમુક વાતોમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એ બંધનો સ્વીકારીને ચાલ્યા તો લિસનિંગને ખાસું નુકસાન થયું.
1: કકવાણી સાહેબ, આપના મનગમતા કાર્યક્રમો આકાશવાણી પરના કયા?
0: નાટક તો મેં તમને કહ્યું જ, પણ એ સિવાય મને જે ડિસ્કશન થતા, પેનલ ડિસ્કશન, જેમાં રોચક વાતો, જેમાં અલગ અલગ અભિપ્રાયો આવતા, તકરાર થતી, ને કોઈ પણ દેશની સમસ્યા હોય કે સમાજની સમસ્યા હોય, તો ડિસ્કશન ફોર્મેટ વધારે ગમતું મને. બકુલભાઈ ત્રિપાઠી તે વખતે બહુ જ એક્ટિવ અહીંયા, અને બપોરે ટાઇટલ યાદ નથી પણ એક પ્રોગ્રામ થતો હાસ્ય, વ્યંગનો હાસ્ય, એટલું બધું લિસનિંગ. લોકોને હાસ્ય બહુ ગમે. રોજિંદા જીવનમાં જે ફ્રસ્ટ્રેશન, નિરાશાઓ અને તકલીફોને બાજુ મૂકીને અને કોમેડી એન્જોય કરું, તો હાસ્ય રસિક પ્રોગ્રામો ઘણા થતા, એ મને ગમતા. યુથ ફોરમ પ્રોગ્રામ બંસાલી જે કરતા તે વખતે, અને શ્રોતાઓને એક જગ્યાએ બોલાવીને હોલમાં ક્યાં બેસાડીને અને એના પ્રશ્નો એક્સપર્ટ જવાબ આપે, મજાનો પ્રોગ્રામ મને ગમતો. કદાચ સૌથી વધારે હવે યાદ આવે છે તમે પૂછો ત્યારે, એક પ્રોગ્રામ ગમતો, એક લોક સમસ્યાની સંસદ પ્રોગ્રામ હતો, જેને રિયલ સેન્સમાં પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ, આપણે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર છીએ, લોકોને ઉપયોગી થાય એવા પ્રશ્નોની વાત કરીએ, લોકોને મદદ મળે એવી વાત કરીએ, અને પાર્ટિસિપેટરી પ્રોગ્રામ કરીએ, વન વે નહીં, આપણે બોલીને કોઈ સાંભળે નહીં, એ લોકોને ઇન્ટરવ્યુ પણ આવે, વાતચીત થાય, ડાયલોગ થાય. તો લોક સમસ્યાની સંસદમાં એક દાખલો દેવામાં યાદ આવે છે એટલે અત્યારે તમે પૂછ્યું છે.
1: બિલકુલ,
0: સ્ટેટ ટ્રાન્સપોર્ટ પર એક પ્રોગ્રામ હતો એસટી સર્વિસ પર, અને અનાઉન્સમેન્ટ કરી કે એસટી વિશે તમારી ફરિયાદો, મંતવ્યો, અભિપ્રાયો હોય મોકલી આપો આ તારીખ સુધી. ખાસા પત્રો આવી ગયા. પછી એસટીના જે સરકારી તંત્રમાં જે એમડી કે જે કોઈ ચેરપર્સન હોય એ લોકોને બોલાવ્યા કે જો તમારી ફરિયાદ આવે છે, ફલાણા ગામમાં આમ છે, ફલાણા ગામમાં આવશે, તો એ થોડા તૈયારી સાથે આપતા, અને કોઈ વાર માફી માગતા, અને કોઈ વાર આશાઓ આપતા, અને વચનો આપતા. પણ એક વચન એમણે આપીને પૂરું કર્યું એનો મને આનંદ છે. શ્રોતાઓને પણ બોલાવતા સ્ટુડિયોમાં, તો એક નજીકના ગામડામાંથી 10-15 કિલોમીટરથી ગામડામાંથી એક વ્યક્તિ આવી અને ત્યાં એમડી આગળ રજૂઆત કરી કે અમારા ગામમાં 10 વિદ્યાર્થીઓ 5 કિલોમીટર ચાલીને શાળાએ જાય છે, 5 કિલોમીટર ચાલીને, દયા આવે. તો કેમ તમારી આ તમારી બસ કેમ એક્સપ્રેસ છે, લોકલ કેમ ઊભી નથી રહેતી? તો એમડીને લાગ્યું કે બહુ મહત્વનો મુદ્દો છે, તો એમણે ત્યાં વચન આપ્યું. અને 15-20 દિવસ પછી પેલી વ્યક્તિનો આકાશવાણીને ધન્યવાદનો ફોન આવ્યો કે બસ ઊભી રહે છે ત્યાં. મને લાગ્યું આના કરતા વધારે સારું કામ આકાશવાણી કેવી રીતે કરી શકે.
1: બિલકુલ બિલકુલ.
0: તો લોક સમસ્યાની સંસદ કાર્યક્રમ મને સૌથી વધારે ગમતો બીજા બધા કાર્યક્રમ, બાકી તો ઘણા કાર્યક્રમ હતા જ.
1: તો એક ખરા અર્થમાં જે આકાશવાણીનું સૂત્ર છે, બહુજન હિતાય બહુજન સુખાય.
0: બિલકુલ.
1: એટલે આપણે તમે જે વાત કરી એ આપણે એને સાર્થક કરી જ છે અને કરતા રહીશું
0: ડેફિનેટલી.
1: તો કકવાણી સાહેબ, અત્યારના આધુનિક ડિજિટલ અને પોડકાસ્ટના સમયમાં આકાશવાણી પોતાની વિશ્વસનીયતા કેવી રીતે જાળવી રાખે છે, અને આ સમયમાં આકાશવાણીનું સ્થાન ક્યાં જુઓ છો આપ?
0: થોડુંક પાછળ જુઓ એટલે એકાદ મિનિટ વધારે લઉં એમાં.
1: બિલકુલ.
0: આકાશવાણીનું લિસનિંગ જ્યારે ટેલિવિઝન નહોતું ત્યારે તો સૌથી હતું જ વધારે સારું હતું
1: જી,
0: પણ ટેલિવિઝને જોઈને થોડી નિરાશા આવી, એનાથી કાર્યક્રમને નુકસાન થયું એક વાત. બીજું, રેડિયોના સ્વરૂપો બદલાતા ગયા, ટેકનોલોજી ડેવલપ થતી ગઈ
1: જી.
0: તો તે વખતે તો અમદાવાદ પ્રાઇમરી અને વિવિધ ભારતી પછી એફએમ પર આવ્યું એટલે મોબાઈલ પર આવી ગયું, એ ટેકનોલોજી સારી થઈ. પણ બીજા જે સ્વરૂપો બદલાયા, કેમ્પસ રેડિયો શરૂ થયો, તો શિક્ષણની વાત કરે કોઈ પણ યુનિવર્સિટીમાં. પછી કોમ્યુનિટી રેડિયો શરૂ થયો
1: જી,
0: અમુક સંસ્થા અમુક છે એવા અમદાવાદમાં ધ્યાનમાં રાખીને એમાં વિકાસની વાત કરી.
1: બિલકુલ.
0: પછી લોકલ રેડિયો, પેલા ગોધરા સુરત હતા પછી બદલાઈ ગયા એમાંથી, તો એ વખતે પણ લોકલ લેવલની વાત ત્યાં સંભળાય, થોડા કિલોમીટરની ત્રિજ્યામાં જ પ્રોગ્રામ સંભળાય પણ લોકલ વાત થાય, રિજિયોનલ ચેનલ અને નેશનલ ચેનલ એવા સ્વરૂપો બદલાયા. પછી ઇન્ટરનેટ રેડિયો આવ્યો, તો આખી વાત બદલાઈ ગઈ ટેકનોલોજી. અને પછી તો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન અને ઇન્ટરનેટ આવ્યું, પછી તો ફક્ત આકાશવાણી નહીં, દૂરદર્શનનો કે ટેલિવિઝનનો ઓડિયન્સ પણ વિખેરાઈ ગયું, કારણ કે લોકોને આ સોશિયલ મીડિયામાં વધારે રસ પડવા માંડ્યો. તો ઘણા બધા કારણોસર એ શ્રોતા જે બદલાતો ગયો, એમાં ટેકનોલોજી જવાબદાર છે, એ કારણ હોઈ શકે જેના લીધે આપણે એ ન કરી શક્યા. બાકી દેવકભાઈ તમે વિચારો, રેડિયોમાં હજુ શક્તિ છે, ગાંધીજી કહેતા રેડિયો મેં શક્તિ હૈ. કેવી રીતે? રેડિયોની રીચ તમે આજે પણ જો સર્વે કરો તો બધા ટેલિવિઝન ને બધા માધ્યમો કરતા આપણે આગળ છીએ. જ્યોગ્રાફિકલી અને પોપ્યુલેશન વાઇઝ વી આર રીચિંગ મોર દેન 95% ઓફ પીપલ પહોંચી છે રેડિયો.

0: તમે કાર ડ્રાઈવ કરતા સાંભળી શકો, રેડિયો તમે કિચનમાં રસોઈ બનાવતા કરી શકો, રમતા રમતા સાંભળી શકો. તો આની સ્ટ્રેન્થ છે.
1: જેમ જેમ મનોરંજનના માધ્યમો વધતા ગયા, એમ એવું કહી શકાય કે શ્રોતા પણ વહેંચાતો ગયો.
0: વહેંચાતો ગયો
1: તમારી દ્રષ્ટિએ, તમારી સાથે કોઈ કામ કરતા કર્મચારીઓ કે તમારા કોઈ મિત્રો હોય તો એમની કોઈ યાદો હોય તો એના વિશે થોડી વાત કરો.
0: રસિકલાલ ભોજક સંગીતમાં હતા, ગ્રેટ કામ કર્યું એમણે. કદાચ સંગીતને પ્રમોટ કરવામાં રેડિયોની મદદથી બહુ મોટું યોગદાન આપ્યું,
1: બિલકુલ
0: કોઈ શંકા નથી.
1: જી,
0: હું તો સવારે આવું એ પહેલા હાજર હોય, સાંજે ઘરે જોતા બેઠા હોય. સખત કામ. બંસાલીજી હતા, બીજી બંસાલીજી, એ કદાચ યુથ ફોરમમાં એટલા બધા પોપ્યુલર કે આસપાસના કોલેજની યુવાનો અને યુવા સંસ્થાઓને બોલાવીને સન્માન કરતા અને એમની પાસે પ્રોગ્રામ રજૂ કરાવતા.
1: જી,
0: પરેશભાઈ માંકડ, સાયન્સ ઓફિસર, જબરદસ્ત કામ કર્યું એમણે. કદાચ આકાશવાણીની મદદ તો લીધી જ એમણે, પણ એટલું બધું સરસ કામ કર્યું કે બહાર આખા સમાજમાં, ગુજરાતમાં વિજ્ઞાનને કેવી રીતે તમે પ્રમોટ કરી રહ્યા છો એ એમની પાસે શીખવા જેવું હતું. જબરદસ્ત કામ કર્યું. લલિત કુમાર શાસ્ત્રી, સાહિત્યના માણસ, એમણે અદભુત સાહિત્યિક કાર્યક્રમો કર્યા. એ સિવાય પાછળ જે તુષાર બી શુક્લ અને યજ્ઞેશ દવે આવ્યા, યુથ જે મારી પાસે જોડાયો, એ લોકોએ પણ આકાશવાણીની પ્રતિષ્ઠામાં ઘણું પ્રદાન કર્યું, મોટું પ્રદાન કર્યું.
1: જી,
0: ચીનુ મોદીથી માંડીને ઘણા એવા સાહિત્યકારો કલાકારો આકાશવાણીમાં આવતા, અહીંયા
1: જી
0: માન આપતા આવીને, એટલે એ આખા આકાશવાણીની પ્રતિષ્ઠા વધારવામાં આ બધા મિત્રોનું ઘણું મોટું યોગદાન છે મારી દ્રષ્ટિએ.
1: બિલકુલ બિલકુલ. તો કકવાણી સાહેબ, આકાશવાણીનું આપના જીવનમાં શું મહત્વ રહ્યું?
0: મીડિયાનું ઓવરઓલ કહું, આકાશવાણી ડેફિનેટલી મારો પ્રથમ પગથિયું કહેવાય, પછી દૂરદર્શન ગયો વગેરે. પણ એમ લાગ્યું કે મેં જે આકાશવાણીને આપ્યું એના કરતાં આકાશવાણી પાસેથી ઘણું મેળવ્યું, મને એવું લાગે છે. એ ભલે ટાઈમની પંક્ચ્યુઅલિટીની વાત હોય, જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જાય. મીડિયાનું કહેવાય છે કે એ મીડિયા તમારા જીવનના દૃષ્ટિકોણને બદલાવી દે, માઇન્ડસેટ ચેન્જ કરે. કારણ કે દરરોજ દેવાંગભાઈ મોટા વિદ્વાનો, સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો, સાયન્ટિસ્ટ આપણને મળવા આવે, એ લોકો જીવન વિશે શું વિચારે છે, એ લોકો સમાજને કેવી રીતે મદદ કરી રહ્યા છે, તો એ કદાચ સમાજને મદદ કરવાની ભાવના મારામાં કેળવાઈ હોય, અથવા મારી પર્સનાલિટી, મારી ઇનર પર્સનાલિટી જો ઘડાઈ હોય તો મીડિયાને કારણે.
1: તો કકવાણી સાહેબ, આજે આપની સાથે વાત કરીને એવું લાગે છે કે આપણે ઇતિહાસના પાનાઓને ફરી જીવી લીધા છે, અને આપના અનુભવ અને આપે વહેંચેલી યાદોએ એ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી ભલે બદલાય પણ આકાશવાણી હંમેશા શ્રોતાઓના મન હૃદયમાં સચવાયેલી રહેશે. આકાશવાણીના સ્ટુડિયોમાં આવી આપે આવી મહત્વની માહિતી અમારા શ્રોતાઓને પૂરી પાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: મારી શુભેચ્છાઓ દેવાંગભાઈ, આકાશવાણી પરિવારને અને આકાશવાણીને. થેન્ક યુ.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી હરીશ કકવાણીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં.
0: અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: પ્રકૃતિ આપણી પાસે કંઈ જ માંગતી નથી, ફક્ત આપતી જ રહે છે. શ્વાસ માટે હવા, જીવન માટે પાણી, છાયા માટે વૃક્ષો અને મનની શાંતિ માટે હરિયાળી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું સ્વાગત કરે છે.
4: દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, પણ સાચું કહીએ ને તો પર્યાવરણની કાળજી માત્ર એક દિવસ માટે નહીં, દરેકે દરેક દિવસ માટે જરૂરી છે. જેમ કે આપણા રોજિંદા જીવનની નાની નાની ટેવોથી આપણે શરૂઆત કરી જ શકીએ.

0: શકીએ. ઘરમાં બચેલો ખોરાક ફેંકી દેવાના બદલે એનો યોગ્ય ઉપયોગ કરવો, જૂની વસ્તુઓ ફરી વાપરવી.
1: આવી જ રીતે હવે જરૂરી બન્યું છે કે આપણે બાળકોને પણ પર્યાવરણ વિશેની સમજ આપીએ, કારણ કે આવતીકાલ એ એમના જ હાથમાં છે.
0: અને આ સંદેશ સાથે જ હવે વાંચીએ આપના પત્રો અને ઈમેલ્સ. તો આ બે પત્રો છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. બાબુભાઈ જણાવે છે કે આકાશવાણીનો સહયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, જેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 29 એપ્રિલના શુક્રવારના રોજ સાબરમતી આશ્રમ અને ગાંધીજીની વાતો કરી તે સુપરહિટ હતી. તારીખ 1 મે શુક્રવારે ગુજરાત સ્થાપના દિવસની સરસ વાતો કરી. ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહેલા શ્રોતા મિત્રોએ પોતપોતાના ગામ શહેરની વિશેષતાની માહિતી આપી. બાપુની ભૂમિની વાત કરી તે અને જય જય ગરવી ગુજરાત ગીત સુપરહિટ હતું. અમારા જામનગરમાં આવેલા બાલા હનુમાનજી મંદિર વિશે તથા અખંડ રામધૂન ચાલે છે એ વિશે પણ શ્રોતા મિત્રએ જણાવ્યું, જે સાંભળીને ખૂબ આનંદ થયો. આવા સુંદર કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જી બાબુભાઈ, થેન્ક યુ સો મચ. અમને પણ ખૂબ આનંદ થયો કે સહયર કાર્યક્રમનો એક અગત્યનો હિસ્સો એવા શ્રોતાઓ આટલી સરસ રીતે કાર્યક્રમનો એક ભાગ બન્યા અને એ રીતે જોડાયા. તો સાથે જ હંમેશની જેમ બાબુભાઈએ સરસ મજાનો વન લાઇનર સુવિચાર લખ્યો છે, કોઈનું દુઃખ જોઈને રાજી ન થાજે, બની શકે તો મદદ કરજે.
1: તો શ્રોતા મિત્રો, જામનગરથી હવે વધુ એક શ્રોતા મિત્રનો સંદેશ છે, ધર્મેન્દ્રસિંહજીનો સંદેશ. કહે છે કે 18 મે સોમવારનો કાર્યક્રમ ખૂબ અલગ રહ્યો. આદિલ મંસૂરી સાહેબના જન્મદિવસ માટેનો ખાસ કાર્યક્રમ, ગીતો અને ગઝલો, વાતો ગમી. તો 20 મે બુધવારના રોજ કાર્યક્રમમાં શ્રોતા મિત્ર માધુભાઈએ આપ બંને બહેનોને ગરમીમાં ધ્યાન રાખવાની વાત કરી તે ગમ્યું. આમને સામને વાત થઈ કે તમે અમને ગરમીમાં ધ્યાન રાખવાનું કહ્યું અને એક શ્રોતા મિત્રોએ આપ બંનેને. ખૂબ સરસ. જી ધર્મેન્દ્રસિંહજી, આજ તો લાગણી છે ને આપણા વચ્ચે, આપ સૌ અમારું ધ્યાન રાખો છો અને અમે બંને આપ સૌની કેર કરીએ છે. તો આગળ એમણે જણાવ્યું છે શ્રોતા મિત્રો કે 22 મેના રોજ શુક્રવારે જીવ સૃષ્ટિ વિશે જે વાર્તા આપી તે 100%. ખૂબ સરસ. તૃપ્તિબેન સાથેની વાતચીત ખૂબ સરસ લાગી. ત્વચાની સારસંભાળ વિશે માહિતી ઉપયોગી લાગી. ખાસ કરીને તૃપ્તિબેન માત્ર ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરે છે એ ગમ્યું. વાતચીતમાં એમણે ગુજરાતી ભાષાનો ખૂબ સુંદર રીતે ઉપયોગ કર્યો. આ બંને બહેનોએ દરેક જીવનું ધ્યાન રાખવાની વાત કરી તે ખૂબ સાચી કરી. તો આ સંદર્ભમાં એમણે એક પંક્તિ પણ કહી છે, ઉઠતા બેસતા વફાદારી જેની શાન છે એ આપણી માતૃભૂમિની પહેચાન છે. દરેક જીવનું ધ્યાન રાખવું એ દરેક માણસની શાન છે. ભૂલેથી પણ કોઈ જીવજંતુને આપણાથી નુકસાન ન થાય એની કાળજી રાખવી એ આપણી ફરજ છે.
2: બિલકુલ ધર્મેન્દ્રસિંહજી, આપે એકદમ સાચી વાત કરી અને એ દિવસે કાર્યક્રમ દ્વારા અમે આ જ સંદેશો પહોંચાડવા માંગતા હતા. આપ કાર્યક્રમ ધ્યાનથી સાંભળો છો, આપને કાર્યક્રમ ગમે છે અને અભિપ્રાયો અમારા સુધી પહોંચાડો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તો ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. જણાવે છે કે તારીખ 23 એપ્રિલને સોમવારના સહયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા મોહિની એકાદશી વિશેની સુંદર વાતો તેમજ રીમાબેન શાહ પાસેથી કલા સંસ્કૃતિ અને વિવિધ પ્રવૃત્તિઓનો જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તે દિવસે મારી પસંદગીનું ગુજરાતી ગીત સંભળાવ્યું હતું, જેનો મને ઘણો આનંદ થયો. તારીખ 29 એપ્રિલને બુધવારના સહયર કાર્યક્રમમાં એક રૂપક રજૂ થયેલ, જેમાં સાબરમતી આશ્રમ વિશે ગાંધીજી તેમજ કસ્તુરબા પરની સુંદર વાતો તેમજ વક્તાઓ અને મહાનુભાવો પાસેથી જે વાર્તાલાપ સાંભળવા મળ્યા તે સાંભળવાની ખૂબ જ મજા આવી અને ઘણી બધી માહિતી એ દ્વારા મળી. તારીખ 1 મે 2026ને શુક્રવારના સહયર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસને અનુલક્ષીને શ્રોતા ભાઈઓ અને બહેનો દ્વારા ઇમેઇલ અને ઓડિયો મેસેજ દ્વારા પોતાના શહેર જિલ્લાની સુંદર તલસ્પર્શી વાતો, માહિતીસભર જાણકારી અને સ્થાપના દિનની શુભેચ્છાઓ જે રજૂ થઈ તે સાંભળવાની ખૂબ જ મજા આવી. સૌ પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ. જી પ્રવીણ ચંદ્રજી, આ અભિનંદનના હકદાર આપ પણ છો અને એ સૌ શ્રોતાઓ છે જેઓ કાર્યક્રમ સાથે ખૂબ જ ઉત્સાહથી જોડાયા. ખાસ તો જૂનાગઢના શ્રોતા કિરીટભાઈ સોલંકી કે જેમણે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી.
1: તો હવે આ પત્ર છે ગામ ચરાડા તાલુકા માણસાથી રંગબેરંગી શાહીથી સુંદર રીતે પત્ર લખીને મોકલતા આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો. લખે છે કે 6 મેના રોજ બુધવાર હતો અને આ દિવસે આપ બંને બહેનોએ મારા પત્રનું વાંચન ખૂબ સરસ રીતે કર્યું.

મારી કવિતા છ અક્ષરનો મહિમા આનું કવિતા ગાન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. અપરંપાર અપાર પરમાનંદ થયો. તો વળી પહેલી મે ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિન હતો. 67માં જન્મદિનની સહિયર દ્વારા અનન્ય અને ચિરસ્મરણીય ઉજવણી કરવામાં આવી. ખૂબ ગમી. કોઈ મહાનુભાવો નહીં, પરંતુ સહિયર પરિવારના પત્ર મિત્રોના સૌજન્યથી નૂતન ચીલાનો શુભારંભ થયો હતો. આ શિરમોર ઉજવણી હતી. આ દિવસે જે રીતે સહિયર કાર્યક્રમ રજૂ થયો તે અત્યંત આવકાર્ય અને દૂરદેશીય અભિગમ હતો. તમામ પત્ર મિત્રોના અવાજમાં પોતપોતાના ભાતીગળ પ્રદેશની ઝાંખી અનુભવાતી હતી. સહિયર પરિવારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. આ યાદગાર દિવસ પત્ર મિત્રોના ઉરમાં સુવર્ણ અક્ષરે આલેખાયેલો રહેશે. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જ્યારે શ્રોતા મિત્રો આટલી સુંદર રીતે અમને અભિપ્રાય આપે અને અમારા કાર્યક્રમોને વધાવે જે અમે ખાસ આપના માટે જ બનાવ્યા હોય ત્યારે ખૂબ આનંદ થાય. આગળ આપે લખ્યું છે કે થોડા પત્ર મિત્રોને યાદ કરું છું. કિરીટભાઈ સોલંકી જૂનાગઢથી, જૂનાગઢના પુરાતન ઇતિહાસને ચિત્રપટની જેમ યાદ કરતા તમામ ઐતિહાસિક સ્થળોની રસભરી જાણકારી આપી હતી. આપે આભાસ થતો હતો જાણે કે કિરીટભાઈ સોલંકી ગાઈડ હોય ને શ્રોતાઓ પ્રવાસી હોય. સોરઠ દેશ ન સંચર્યો, ચડ્યો ન ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી, અફળ ગયો અવતાર. કામિન લંબે કેશ ગિરનારી ભભકું દીએ, ઊંચો ગઢ ગિરનાર વાદળ શું વાત કરે. તો આગળ એમણે ગારિયાધરથી શ્રી જગદીશકુમાર ગોહિલ ઉર્ફે દોસ્તને યાદ કર્યા છે. અરે, આ કવિ હૃદય ધરાવતા શ્રી જગદીશભાઈએ તો કવિતામાં ગારિયાધાર શહેરનું આબેહૂબ વર્ણન કર્યું. કવિતાનો જાણે આખો કાવ્ય સંગ્રહ પ્રગટ કરી દીધો. ગાંધી બાપુ અને સત્યાગ્રહ ગાંધી આશ્રમ વિશે ઘણી સરસ વાતો કરી. વિશ્વ વિભૂતિ ગાંધી બાપુએ સમગ્ર જીવન સત્ય, અહિંસા અને પ્રેમના સત્યના પ્રયોગોમાં ભારતને આઝાદી અપાવવામાં ન્યોછાવર કર્યું હતું. મહાકવિ રવિન્દ્રનાથ ટાગોરે બાપુને મહાત્માની ઉપમા દીધી હતી. તો બાપુએ ટાગોરને ગુરુદેવનું સંબોધન અર્પણ કર્યું હતું. તો વળી 15મી એપ્રિલના કાર્યક્રમમાં શરૂઆતમાં પરોઢનું વર્ણન કવિત્વ ભર્યું અને સુમનની સુવાસ ભર્યું હતું. ખૂબ ગમ્યું. કચ્છનો કાર્યક્રમ પણ ખૂબ શાનદાર હતો. આપ બંને બહેનોએ કચ્છી બોલીમાં જે સંવાદ રજૂ કર્યો તે લાજવાબ હતો. કચ્છનો એક પ્રખ્યાત દુહો રજૂ કરું છું. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મારો કચ્છડો બારે માસ. ને વળી મહાનાયક અમિતાભ બચ્ચનનો એક ઉદ્ગાર યાદ આવે છે. એક બાર કચ્છ દર્શન કે લીએ પ્રવાસ કરીએ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.

0: ઘટનાની જગ્યાએ પહોંચી ગઈ પોલીસને લઈને. રમીલાબેનનું પછી એટલું બધું માન થયું કે પોલીસ અધિકારીઓ એની સાથે વાત કરી ડાયરેક્ટ થયા અને એણે એક બીક મૂકી કે ખબરદાર, જો કોઈ સ્ત્રીનો પતિ મળી જાય ને તમે ડાકણ કરી તો આકાશવાણી માં સહયોગ આપ્યો.
1: એટલે મોરેનભાઈ, આપે જે 1988 જોઈન કર્યું તો એ કયા કેન્દ્રથી આપે શરૂઆત કરી, કઈ પોસ્ટથી એની આપ વિગત?
0: મેં મારી શરૂઆત કરી આકાશવાણી ભુજથી 1989માં, અને એ વખતે ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ જે હોય એ પોસ્ટ ઉપર શરૂઆત કરી. પછી પ્રમોશન મળ્યું એટલે ગોધરા ત્યાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે, પછી પાછું અહીંયા જે પ્રમોશન મળ્યું એડીપી તરીકે એટલે આકાશવાણી અમદાવાદ. એટલે અલગ અલગ કેન્દ્રો ઉપર ખૂબ મજા આવી. અમદાવાદ આકાશવાણી પર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે બધા અહીંયા આકાશવાણી જ હતા અને એકદમ બધું હલવા માંડ્યું. તરત જ અમે કોઈએ પણ બધા સ્ટાફે ખભે ખભા મિલાવીને ગરબાની ચિંતા કર્યા વગર, તુષાર શુક્લ અમારા ડાયરેક્ટર, તો તુષાર કે મુનશી તમે દોડો ગાંધીનગર જાઓ અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને રેકોર્ડ કરો શું પરિસ્થિતિ છે. હવે મજાની વાત એ આવી કે અમે પૂછ્યું કે સાહેબ ભુજ આકાશવાણી બહુ ચિંતા હતી કે ત્યાં પરિસ્થિતિ શું છે. આર્મી પાસે કોઈ માહિતી નહોતી કે કયો રૂટ ચાલુ છે એટલે, પણ મને એકદમ થયું મારા સોર્સથી કે અક્ષર પુરુષોત્તમ મંદિર બેપ્સ જવા દો, ત્યાં ડોક્ટર સ્વામી મળ્યો તો એમણે તત એમની જોડીમાં તીતેશભાઈ સેટેલાઇટ ફોન કાઢ્યો અને ત્યાં એમના જે કાઉન્ટર પાર્ટ સ્વામી હતા ભુજમાં એને કહ્યું કે મને માહિતી આપો કે ભુજ આકાશવાણીનું શું છે, સ્ટેટસ શું છે. તત માહિતી મળીને એમણે અમને રૂટ નક્કી કરી આપ્યો કે મૌલિનભાઈ તમારે ભુજ ટીમ મોકલવી છે ને આટલો રૂટ ચાલુ છે આ જગ્યાએથી મોકલો, અને રસ્તામાં ડીઝલ પણ અમારી સંસ્થાના કાર્યકરો તમને આપશે કારણ કે પેટ્રોલ પંપો બંધ થઈ ગયેલા. અને પછી મને એકદમ વિચાર આવ્યો કે હવે ડાયરેક્ટર જનરલ ઓલ ઇન્ડિયા રેડિયો સતત માહિતી માંગતા, તો એક હેમ રેડિયો ઓપરેટર હતા એનો મેં સંપર્ક કર્યો. તેમણે હેમ દ્વારા ભુજ સંપર્ક કર્યો અને કહ્યું કે ભાઈ તમારા કોઈનું મૃત્યુ થયું નથી, ઓફ એર થઈ ગયું છે, ઓન એર નથી અત્યારે, પણ કે બધા સલામત છે, તમે ચિંતા ના કરતા. તો એ હેમ રેડિયો દ્વારા પણ માહિતી મેળવી.
1: એટલે આકાશવાણી ભુજનો સ્ટુડિયો છે એ ડેમેજ થયેલો, નુકસાન પામેલું, એના માટે ઓપરેશનલ ન હતો.
0: એટલે એટલું બધું. પછી તો અમે અમદાવાદમાં દિવસ રાત એટલા બધા પ્રોગ્રામો કર્યા અને એ વખતે અમે ભૂમિકા એ હતી કે લોકો ખૂબ ગભરાયેલા હતા અને અફવા બહુ ફેલાતી હતી. ગુજરાત સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ટ્સ દ્વારા એક પ્રોગ્રામ શરૂ કર્યો કે ભાઈ તમારા મકાનમાં તિરાડ દેખાય કે તમને ભય હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે, અમારી એક ટેકનિકલ ટીમ તમારા મકાનનું નિરીક્ષણ કરાવશે અને તમને કહેશે કે તમારું મકાન રહેવાલાયક છે કે નહીં, રિપેર કરાવવું હોય તો શું રિપેરિંગ કરાવવું એ અમે આપીશું, તમે આડેધડ કોઈ કોન્ટ્રાક્ટરને આપી ના દેતા. તો એણે પોતે આકાશવાણીના દ્વારા લોકોને શાંત કર્યા કે ભાઈ અમારી ટેકનિકલ ટીમ આવશે. અમે ખાસ કરીને મનોચિકિત્સકનો સારો લીધો કે ભાઈ એક ડોક્ટર પ્રશાંત ભીમાણી છે, એણે કહ્યું કે તમને માસ હિપ્નોટાઇઝ કરી રહ્યો છું આજે માઇક્રોફોન દ્વારા. એ પહેલી વાર પ્રયોગ કર્યો, બીબીસી એની નોંધ લીધી કે આકાશવાણીએ માઇક્રોફોન દ્વારા માસ હિપ્નોટાઇઝ લોકોને કર્યા. અને પ્રશાંતભાઈએ કહ્યું કે હું તમને કેટલી એક્સરસાઇઝ કરાવું છું કે આંખો બંધ કરો, ઊંડા શ્વાસ લો અને આ કરો અને તમે બધા સલામત છો,
1: માઇન્ડ થેરાપી.
0: હા, તો એવા એવા પ્રયોગ. બેઝિકલી આકાશવાણી કામ શું છે કે સાચી વાત લોકોની સમક્ષ રજૂ કરવાની છે. આપણે કદી વ્યૂઝ નથી આપતા.

0: આપતા,
1: ઓપિનિયન નથી,
0: ઓપિનિયન નથી આપતા. આપણે જે બન્યું છે એની જ વાત કરીએ છીએ,
1: ફેક્ચ્યુઅલ રિપોર્ટિંગ.
0: યસ, જ્યારે કોરોના થયો ત્યારે લોકો બીજા બધા સમૂહ માધ્યમો કે આટલા મર્યા, આટલા ઘણા, કે મૌલિનભાઈ તમે આકાશવાણી પર આંકડો આપો છો આટલો. મેં કહ્યું ભાઈ, અમે ઓફિશિયલ રાજ્ય સરકારના જે પ્રવક્તા હોય જયંતિ રવિ, એને જ અમે કોટ કરીએ છીએ, એના બાઇટ રેકોર્ડ કરીએ છીએ કે જયંતિ રવિને ક્યાં કહા
1: બરાબર
0: કે અહીંયા આટલા મરી ગયા. એ અમે લોકોમાં પેનિક નથી ફેલાવતા,
1: અફવા ફેલાવે,
0: હા,
1: પેનિકમાં લોકોને લઈ આવવા.
0: એક વાત બહુ યાદ આવે છે હિતેશભાઈ, તમારી સાથે શેર કરવાનું. વચ્ચે એકવાર કોમ્યુનલ રાયટ્સ થયેલા અને અમે બધા રાત્રે બેઠેલા, હું છે તુષારભાઈ, અને ફોન આવ્યો પોલીસ કમિશનરની ઓફિસથી કે બહોત અફવા ફેલ ચુકી હૈ કે જગન્નાથ મંદિર કે મહંત કા સ્ટેબિંગ કિયા હૈ, મગર એસા હુઆ નહીં હૈ. મેં કહું ક્યાં હૈ કે બહાર એક થા સાધુ જૈસા બિહાર કા જો ચર્સી થા ઉસકો સ્ટેબિંગ કિયા હૈ, અને આખા અમદાવાદમાં આગ પ્રસરી ગયેલી કે જગન્નાથ મંદિરના મહંતનું સ્ટેબિંગ, અને પુષ્કળ તો કે તમે મદદ કરો. એટલે અમે કહ્યું સાહેબ અમે શું મદદ કરીએ, અમે વચ્ચે વચ્ચે આપ્યું કે ના તમે ત્યાં જઈ શકો મંદિર. એટલે અમે કહ્યું સાહેબ ત્યાં તો પુષ્કળ પ્રાઇવેટ ફાયરિંગ ચાલુ છે, એટલે કે હું તમને પોલીસમાં આપું પણ કદાચ પથ્થર વાગે કંઈક થાય એની જવાબદારી ના લઉં. એટલે તુષારભાઈ કે તું જઈશ? મેં કહું હું જઈશ. એટલે હું તૈયાર થઈ ગયો નાનકડું રેકોર્ડર લઈને, જગન્નાથ મંદિર સુધી તો પહોંચી ગયા પણ ત્યાંથી મંદિર સાથે જવાનો જે માર્ગ હતો માર્ગ 10-15 ફૂટ હશે, ત્યાં પુષ્કળ પ્રાઇવેટ ફાયરિંગને ચાલતું હતું. એટલે પોલીસના કમાન્ડોએ કહ્યું કે અમે બે બાજુ આ લોખંડની જાળી કરી માર્ગ બનાવીએ છીએ, તમે અંદર આવી જજો. અને એમ કરીને હું જતો હતો તોય મને 2-3 પથ્થર વાગ્યા એટલે લોહી નીકળ્યું ખભા ઉપર, પણ અંદર પહોંચી ગયો અને રામ હર્ષદાસજી મહારાજને રેકોર્ડ કર્યા કે મારું નામ રામ હર્ષદાસજી મહારાજ, હું જગન્નાથ મંદિરનું મન છું, સંપૂર્ણ સ્વસ્થ છું, કેટલાક અસામાજિક તત્વો એવી અફવા ઉડાડી છે કે મારું સ્ટેબિંગ થયું છે પણ મારો નિત્યક્રમ ચાલુ છે, તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, કોઈને પણ જાણ મારી સાથે વાત કરવી હોય તો મંદિરનો લેન્ડલાઈનનો ફોન આ છે, વાત કરી શકો છો. એ રેકોર્ડ કરીને લાયા અને સતત આપણે FM ઉપરથી ને પ્રાઇમરી ઉપરથી આપ્યું. તમે માનશો કલાકમાં તોફાનો શાંત થવા માંડ્યા.
1: ખૂબ જ સુંદર વાત,
0: કારણ કે રામ હર્ષદાસજી મહારાજે પોતે કહ્યું. આપણે કદાચ કહેતો હતો કે આ ખોટું બોલે છે કે સાચું નથી, પણ જ્યારે રામ હર્ષદાસજી મહારાજ પોતે કે હું વાત કરું છું, મારી ઘડિયાળમાં રાત્રે 9:15 થયા છે, હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આ અફવા માનશો નહીં.
1: એટલે આકાશવાણીની આ પણ એક ભૂમિકા હોય છે કે કોમી તોફાનોના સમયમાં પણ સુંદર, ઉત્તમ અને જાનના જોખમે જેને કહેવાય ને એ આપણે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ. મોલિનભાઈ, આપ આહવામાં પણ ફરજ બજાય છે, તો આહવા કેન્દ્રના અનુભવો.
0: આહવા કેન્દ્રના તો બહુ સરસ અનુભવ રહ્યા છે, કારણ કે હું તેને સ્વર્ગ કહું છું.
1: ગુજરાતનું સ્વર્ગ,
0: ગુજરાતનું સ્વર્ગ છે. અને મને બહુ સરસ યાદ છે કે અમિતાભ બચ્ચન સાહેબ જયારે ખુશ્બુ ડાંગ આવેલા ત્યારે મને ઓફિશિયલ મૂકેલો કલેક્ટરે, ત્યારે અમિતાભ બચ્ચન સાહેબને પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે મુનશીજી મને સ્વર્ગ તો નહીં દેખાય મગર ઇસે અધિક સુંદર સ્વર્ગ નહીં હો સકતા હૈ. મેં કહું સર આપ તો વિશ્વ કે હરેક કોને મેં ગયે હો, તો નહીં નહીં કે વો સબ બાત અલગ હૈ, યહાં મેં શાંત હો ગયા. એ જ્યારે મહાલના જંગલમાંથી શૂટ કરી નીકળતા હતા તો એક રોક ઉપર બેસી ગયા અને કે આપ સબ મુઝે અકેલા છોડ દીજે, કોઈ નહીં ચાહીએ, અને 1.5 કલાક બેસી રહ્યા પછી બહાર આવીને એટલા પ્રસન્ન હતા કે મેં શાંત હો ગયા. તો આહવા તો ખૂબ, અને ત્યાં આદિવાસી ભાઈઓને જે લોકો ખેતી કરતા હતા, તમે પણ ત્યાં હિતેશભાઈ જોબ કરી છે બરાબર,
1: નાગલીની
0: ખેતી, કાજુની ખેતી, કેટલા મોટા સરસ કાજુ આવે, સ્ટ્રોબેરીની ખેતી, તો આપણા બંનેના સંસ્મરણો ત્યાં ડાંગ સાથેના છે. તો એ લોકો સાથે કામ કરવાની ખૂબ મજા, એ લોકોની થાળી કથા રેકોર્ડ કરીએ, એ લોકોનું ફોક મ્યુઝિક, જેને કહ્યું કે ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું છે. એટલે કદાચ મારા આટલા બધા સૌથી બેસ્ટ ટેન્યર જો હોય ને તો એ કદાચ આહવા ડાંગ નો.
1: આહવા ડાંગ. મોલિનભાઈ, જેમ તમે વાત કરી કે આકાશવાણીને એક હંમેશા લોકસેવા પ્રસારક તરીકેની અસરકારક ભૂમિકા રહી છે, તો અમદાવાદ કેન્દ્રની આપણે વાત કરીએ તો તમે જે વાત કરી રથયાત્રા અને એની એ સિવાય પણ કોરોના સમયની કામગીરીની આપણે વાત કરીએ તો
0: ખૂબ પડકારજનક કામગીરી હતી. એટલે બીંગ અ પબ્લિક બ્રોડકાસ્ટર તો આવી વારે વારે ક્રાઇસિસ આવતી હોય, પણ આ કોરોના કાળની જ્યારે હતી સ્ટુડિયોમાં કોઈને બોલાવવાના નહીં, ફોન ઉપર જ રેકોર્ડ કરવાની, ખૂબ અફવાઓ ચાલતી હોય, લોકોમાં પેનિક હતી કે બસ મરી રહ્યા છે, ત્યારે અમે લોકોને કહ્યું કે સરકાર તમારી સાથે છે, તમે એકલા નથી. આકાશવાણીએ સતત એ વાતનો મારો ચાલુ રાખ્યો. પ્લસ આપણે જે આયુર્વેદિક આયુષ મંત્રાલય છે એણે જે બધી ગાઈડલાઇન્સ આપેલી કે કેવા કેવા ઉકાળા પીવા જોઈએ, ગિલોયથી માંડીને કેવી કેવી આયુર્વેદિક ઔષધિઓ લેવી જોઈએ, કેટલા સમયે લઈ શકાય, એના એક્સપર્ટ્સને આપણે જામનગરના કુલપતિ હોય, વૈદ સાહેબ, એવા બધાને ફોન ઉપર રેકોર્ડ કરતા હતા જેથી લોકોને ઓથેન્ટિક માહિતી. એમણે એક સરસ પ્રયોગ કર્યો કે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ ખૂબ આવકારેલો, જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ જે છે એમણે કહેલું કે એક કહેવત છે કે કોની માય ખાધી છે સવાસેર સૂંઠ. એમણે લોકોને કહ્યું કે ખાલી તમે સવાર સાંજ એક ચપટી સૂંઠ જીભ ઉપર મૂકજો, એને ધીરે ધીરે ધીરે ગળામાં ઉતારજો, કોરોનાનો બાપ હશે ને તો પણ વાયરસ જીવશે નહીં. અને એમના એ શોધપત્રને અમેરિકામાં ફર્સ્ટ પ્રાઇઝ મળેલું સૂંઠ માટેના. આકાશવાણીએ એ વાતને ખૂબ સરસ રીતે હાઇલાઇટ કરી.

0: લોકોને ખૂબ ફાયદો થયો અને એમણે કહ્યું કે આ તદ્દન વૈજ્ઞાનિક પ્રયોગ છે,
1: બિન અસરકારક છે, બિન ખર્ચાળ પ્રયોગ,
0: બિન ખર્ચાળ પ્રયોગ છે, કોઈ આડઅસર વાળું નથી અને સૂંઠમાં એટલી જબરજસ્ત તાકાત છે કે ધીરે ધીરે ઉતારશો તો ગળામાં કોઈ વાયરસ રહેશે નહીં. એમણે તો ત્યાં સુધી કહ્યું કે તમે જેમ છીંકણી સૂંઘો એમ એક ચપટી છીંકણી જે પેલી આ જે સૂંઠ હોય એ સૂંઠ સૂંઘજો, એટલે નાકમાં જે વાયરસ હોય એ તમે જોરથી લેશો સૂંઠ તે નાકનો વાયરસ એ મરી જશે. સૂંઠની સામે કોઈ વાયરસ ટકી શકતો નથી એમણે કહ્યું. આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું આયુર્વેદિકમાં. તો આપણે આવા કેટલાય લોકોના હોમિયોપેથ વાળા ડોક્ટર હોય એનું વિતરણ દવાઓનું ક્યાં ક્યાં ચાલે છે એના આપણે આપીએ. સાયકોલોજીસ્ટ લોકોના મન શાંત થાય એના માટેના. એટલે આકાશવાણી તો વાઇબ્રન્ટ, અહીંયા જે કોન્ફરન્સ થતી હતી દેશ વિદેશના મહાનુભાવો આવે એનું લાઈવ કરવું, એમના ઇન્ટરવ્યુ કરવા. એટલે જ્યારે યતેશભાઈ યાદ કે ત્યારે એમ થાય કે 3 કલાક કે 4 કલાક ઓછા પડે, બરાબર છે. પણ એક વાત છે કે આકાશવાણી હંમેશા સતત લોકોની સાથે રહ્યું છે, લોકોના દુઃખ દર્દને જાણ્યા છે, લૂછ્યા છે અને હિંમત આપી છે કે તમે એકલા નથી, અમે પણ તમારી સાથે છીએ અને હંમેશા આકાશમાં એક ટીમવર્ક તરીકે કામ કર્યું છે. હું નહીં આપણે, તો એ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહ્યો અને જે બધા બ્રોડકાસ્ટરો સાથે કામ કર્યું, વિનેશ અંતાણી છે, તુષાર શુક્લ છે, સાદિકનુર પઠાણ છે, તેવા બધા દિગ્ગજ એ બ્રોડકાસ્ટિંગના મહારથીઓ હતા. એમનું માર્ગદર્શન પણ મળતું રહ્યું. કામ કરવાની ખૂબ મજા આવી. નવા નવા ટોકરો સાથેનો એક આત્મીય પરિચય થયો. સાહિત્ય, સંગીત, ખૂબ યાદો છે.
1: અમદાવાદમાં પ્લેન ક્રેશ થયેલું, તો એ સમય દરમિયાન આકાશવાણી અમદાવાદને શું ભૂમિકા રહેલી?
0: પ્લેન ક્રેશ થયું અને સાંજે ઘરે ગયા અને ટીવી ઉપર જોતા થયું કે આ બહુ ભયાનક છે. એટલે તરત જ અમારા એન્જિનિયર વિજય ગજ્જર કરીને છે, મેં એને ફોન કર્યો કે વિજય ક્યાં છું? મને કહે સાહેબ કંટ્રોલમાં. મેં કોઈ કામ કરને, તું મારી સાથે આવીશ? વિજય કે હા હું આવીશ મોલી ભાઈ. હું ને વિજય ગજ્જર બે એકલા જ મશીન લઈ અને પહોંચી ગયા. ભયાનક દ્રશ્યો હતા અંદર જવાના, પણ અમારું આપણું આકાશવાણીનું આઈકાર્ડ હતું એટલે ત્યાં સુધી પહોંચી શક્યા અને મુલાકાતો રેકોર્ડ કરી. બીજે દિવસે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા એટલે સુરક્ષાનો બંદોબસ્ત પણ ખૂબ હતું. પણ એ વખતે પણ અમે હેલ્પલાઇનના નંબરો આપ્યા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો છે, અને ખાસ તો અમે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા જ્યાં પોસ્ટમોર્ટમ થતા હતા. ત્યાં હિતેશ એટલું સરસ સેવાનું કાર્ય થતું હતું, જેને કોઈ ઓળખાણ નહોતી. લોકો એના સગાવાલા જોઈ મૃતકોના કે તમે પહેલા જમી લો, છાશ પી લો, જમાડતા હતા કોઈ ઓળખાણ વગર અને બધા લોકો એકબીજાને મદદ કરવા તત્પર પર હતા. પોસ્ટમોર્ટમ રૂમની અંદર પણ અમે ગયા, એ પણ દ્રશ્ય બહુ જ એક ખરાબ હતું. પણ ત્યાં પણ હેલ્પલાઇનના નંબર હતા. ડોક્ટરોએ કહ્યું કે કોઈ અંદર આવવાનો આગ્રહ ના રાખતા, પોતાના સ્વજનોનો કોઈ ડેડ બોડી ઓળખી શકે સ્થિતિમાં છે નહીં, એટલે અમને સહયોગ આપો, અમે તમને સહયોગ આપીશું. સિવિલ હોસ્પિટલના અધિક્ષકના અને આખી રાત અમે ઇન્ટરવ્યુ ચાલુ રાખ્યા. બીજે દિવસે સવારે આપણા જે ડીજી હતા એ વખતે હતા, વસુધા ગુપ્તેનો ફોન આવ્યો,
1: આકાશવાણીના
0: ડાયરેક્ટર જનરલ ડીજીનો, કે મૌલિનભાઈ મેં પૂરી રાત ઓફિસમાં થી ઓર મેં પૂરી રાત આકાશવાણી અમદાવાદ કો મોનિટર કર રહી થી કે જબ ચેનલ વાલે દે રહે થે ઇસસે ભી બઢિયા ઇન્ટરવ્યુ આપ દે રહે થે. તો મેં કહું મેડમ યે તો મેરા ફરજ થા, મેરા કર્તવ્ય થા, મુઝે કિસીને બતાયા નહીં થા, ના તો કોઈ ઓફિસ ઓર્ડર થા, મગર મુઝે લગા કે યે હાલત મેં આકાશવાણી કો આગે રહેના ચાહિએ, ક્યોંકિ લોગ રેડિયો સુન રહે થે કાર મેં અપને ઘર મેં, તો મેને યે એક છોટા સા પ્રયત્ન કિયા. તો એ વખતે પણ અમે પછી સતત આવા આવા પ્રોગ્રામો આપ્યા કે કોને ક્યાંથી મદદ મળી શકે એમ છે, કોને કયા પેપર્સ ક્યાં રજૂ કરો. સિવિલ હોસ્પિટલ મોટું તંત્ર છે, પણ એમાં કયા ટેબલ ઉપર જઈને સ્વજનોએ કયા પેપર ક્યાં આપવા, આધાર કાર્ડના પુરાવા, એમના સ્વજનોની ટિકિટના પુરાવા. તો અમે કહ્યું જો તમે સિવિલ હોસ્પિટલમાં છો તો પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં બ્લોક નંબર 4 પહોંચી જાઓ, ત્યાં અધિકારી બેઠા છે, એમનું નામ આ છે, તમે એના પુરાવા આપી દો, તમારે એક ફાઇલ તૈયાર કરીને લઈ જવાની છે. વ્યવસ્થિત આખું માર્ગદર્શન લોકોને મળી રહે, તમને કોઈ પણ અગવડ હોય તો ગાંધીનગર ત્યાં હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે, તમારા સ્વજનોના કોઈ દાગીના કે હોય તો એ બધી વસ્તુ આ જગ્યાએ રાખવામાં આવી છે, તમે યોગ્ય પુરાવા આપીને લઈ જઈ શકો છો. તો આકાશવાણીનો પ્રયત્ન સતત એ છે કે જ્યારે આવી ક્રાઇસિસ આવે તો લોકોને કઈ રીતે મદદરૂપ બની શકાય. અમુક માધ્યમો જે લોકોને શીખવાનું કામ કરે છે કે બડી ગલતી થી યે એસા હો ગયા, એસા નહીં હોના ચાહીએ, કિસકા હાથ થા, ત્યારે આપણે એ બધું એ લોકો ઉપર છોડી દે છે. હા, આપણે એ વખતે કોઈ બિઝનેસ નથી કરવાનો હતો કે અમારે પાસ ઓર બી ખબર હે, મગર એક છોટે સે બ્રેક કે બાદ આપણે કોઈ બ્રેક નથી લેતા, આપણે કોઈ એમાં એડવર્ટાઇઝમેન્ટ નથી લેતા. એ લાશો ઉપર આપણે આકાશવાણી ક્યારે ધંધો નથી કર્યો.
1: અને ખાસ તો એક આકાશવાણીની સાથે જોડાયેલું છે લોકસેવા પ્રસારક, ભારત કા લોકસેવા પ્રસારક,
0: જી એ બહુ મોટું ટેગ છે. તો આ આકાશવાણી છે અને એટલે જ આજે કદાચ આકાશવાણી છે ને એનો આખો વિશ્વભરમાં ડંકો છે. અને વી આર ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટ ઓફ ધ વર્લ્ડ. એક સમય બીબીસી હતું, નવ ઓલ ઇન્ડિયા રેડિયો ઇઝ ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટર. આજે ન્યૂઝ થાય પછી ક્યાંય પણ જઈને કહીએ ને કે આકાશવાણીથી, તત માણસ રિસ્પેક્ટ આઈએ મોલિનભાઈ બેઠીએ. આ આકાશવાણી છે.
1: મોલિનભાઈ, આકાશવાણી જ્યારે પોતાના 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રાની ઉજવણી કરશે 8 જૂને, ત્યારે આપને કેવી લાગણી થાય છે?
0: એક એવી લાગણી થાય છે કે છત્ર છાયા હેઠળ

0: હોય અને એ છત્રછાયા હેઠળ આપણને એમ થાય કે વાહ સુરક્ષિત છે. આજે એવું રિટાયર થઈને એક વર્ષ થવા જેવું આવ્યું, પણ એવું મનાતું નથી કે રિટાયર થઈ ગયા છે, એટલી લાગણી છે આકાશવાણીમાં. અને આકાશવાણી એક છત્ર લોકોને આપ્યું છે કે ચિંતા ના કરો, આ દેશમાં કંઈ પણ ક્રાઇસિસ આવશે, વી આર વિથ યુ. એટલે લોકોને પણ શ્રદ્ધા છે કે બીજા બધા જે કંઈ બોલશે પણ આવું કંઈ પણ ક્રાઇસિસ તો આકાશવાણી પહેલાં ચાલુ કરો. અને સરકાર પણ તમે જો કંઈ પણ ક્રાઇસિસ તો પહેલાં એમ કહે છે કે એક રેડિયો બેટરીવાળો સેલવાળો સાથે રાખો, કારણ કે સરકારને સૂચના આપવી હોય તમને તો એ આકાશવાણી પરથી જ આપે છે.
1: એટલે કે એક આકાશવાણીની સાથે જોડાયેલ છે ઇન્ફોર્મેશન એન્ટરટેનમેન્ટ એન્ડ એજ્યુકેશન, માહિતી મનોરંજન અને જ્ઞાન.
0: જી,
1: તો આ આપણે યાત્રા ચાલુ રાખીશું આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવવા માટે, અને આપની એક જે પ્રસારણની અનુભવ યાત્રા છે તે શ્રોતાઓ સાથે શેર કરવા માટે મોલિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ આપનો પણ.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિન મુનશી સાથેની હિતેશ માવણીની વાતચીત. આશા રાખીએ કે આ મુલાકાત આપને ગમી હશે.
3: આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું.
4: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર

0: જે પ્રસારણની અનુભવ યાત્રા છે તે શ્રોતાઓ સાથે શેર કરવા માટે મોલિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
1: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ આપનો પણ.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિન મુનશી સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ મુલાકાત આપને ગમી હશે.
3: આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
4: આવજો, ફરી મળીશું.
5: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: ये खूबसूरत सा गीत हम सुन रहे थे मुकेश और लता मंगेशकर की आवाज में, जिसे लिखा आनंद बख्शी ने। हमने आपसे पूछा था कि इस फिल्म का नाम क्या है, तो आप सब बहुत समझदार और बहुत ज्ञानी हैं, प्रत्येक प्रश्न का उत्तर बड़ी जल्दी लिख देते हैं, और आपने लिखा कि ये फिल्म अनजाना है, और मैंने इस बात को स्वीकार किया। हमारे श्रोताओं से हम बहुत सारे प्रश्न पूछ रहे हैं, उसमें से हमारे एक श्रोता ने लिखा है, मेरी लव मैरिज है, कुछ 56 साल पहले मैंने शादी की थी, घर वालों से मंजूरी नहीं मिली क्योंकि ये जमाना था जिसमें प्यार शब्द बोलना भी गुनाह माना जाता था, लेकिन मैं तो आज भी मानती हूँ प्यार करने की कोई उम्र नहीं होती, प्रेम एक शुद्ध भावनात्मक अनुभव है जो किसी भी उम्र में हो सकता है। इन्होंने जवानी या बुढ़ापा दोनों का जिक्र किया है। यह दिल से दिल का जुड़ाव है जो समय या सामाजिक बंधनों से नहीं बंधा है। प्यार जीवन के किसी भी पड़ाव पर हो सकता है। असली प्यार वह है जहां इंसान बिना किसी डर या दिखावे के स्वीकार कर सके। बिल्कुल सही है। हमारे श्रोता लिखते हैं, नहीं बताएंगे विधि जी आपको और सभी को, पर बहुत सारी बातें हैं, पर दिल में रहे तो ज्यादा अच्छी हैं। बस इतना कहेंगे कि कभी किसी को परेशान नहीं किया। हाँ, हमारे नटकट से कान्हा जी से भी प्यार का इजहार एक माँ के रूप से भी कुछ कम नहीं है। उसमें कभी कान्हा जी को डांटना, कभी नजर उतारना, और कभी कभी उनको क्या खाना है, इस बात का भी एहसास कितना सच्चा प्यार है ना ये। हाँ, सच बात है, ये बहुत खूबसूरत एहसास है। हमारे एक श्रोता लिखते हैं कि
1: शपथ ग्रहण समारोह माटे आमंत्रण आपवामां आव्युं छे। पश्चिम बंगाळना भूतपूर्व शासक पक्ष तृणमूल कोंग्रेसमां उथलपाથલ થઈ રહી છે। પાર્ટીમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ટીએમસી ધારાસભ્ય રીતાબ્રત બેનર્જીએ લગભગ 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે વિધાનસભામાં રાજકીય સમીકરણને બદલી શકે છે। ગુજરાત પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અભિયાન આદર્યું છે। આજે રાજ્યભરમાં ચલાવાયેલા અભિયાનમાં ઘણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે। અમદાવાદ પોલીસે આજે સવારના અભિયાન દરમિયાન 166, જ્યારે કચ્છમાં 115ની અટકાયત કરી છે। આ ઉપરાંત ભરૂચમાં 50 જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ થઈ રહી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ભારતીય શેરબજારમાં આજે કડાકાનો માહોલ સર્જાયો હતો। પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સહિતના કારણોના પરિણામે પ્રારંભિક તબક્કે સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 અંકોનો કડાકો થયો હતો। આઈટી, રિયાલિટી અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓના શેરોમાં વેચવાલી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન જેવા શેરોમાં લેવાલી જોવા મળી હતી। આજે વિશ્વ સાયકલ દિવસ છે। પરિવહનના સરળ, સસ્તા, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ માધ્યમોને પ્રોત્સાહિત કરનારી સાયકલની શાનથી સવારી કરીને વિશ્વભરના સાયકલવીરો ઉજવણી કરી રહ્યા છે। સાયકલની સવારીથી પર્યાવરણીય સંભાળ અને આરોગ્યને પ્રોત્સાહન મળે છે। યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને સાયકલ ચલાવવા અને સ્વસ્થ અને હરિયાળા રાષ્ટ્રના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવવા અપીલ કરી છે। આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશ શેર કરતા તેમણે કહ્યું કે સાયકલ ચલાવવાને નિયમિત આદત બનાવવાથી સંતુલિત અને શિસ્તબદ્ધ જીવનશૈલીને પ્રોત્સાહન મળે છે।
2: સાયકલિંગ કો અપને જીવન કા હિસ્સા બનાઈ। સાયકલિંગ કેવલ એક વ્યાયામ યા એક દિન કી હોબી નહીં, બલ્કિ સ્વસ્થ ઓર સશક્ત જીવનશૈલી કી પહેચાન હૈ। યે હમારે સ્વાસ્થ્ય કે સાથ સાથ પર્યાવરણ કો સુરક્ષિત રખને કા સબસે સસ્તા, સુંદર ઓર ટિકાઉ માધ્યમ હૈ। જીતના અધિક હમ સાયકલ કા ઉપયોગ કરેંગે, ઉતના હી પ્રદૂષણ કમ હોગા ઓર પેટ્રોલ ડીઝલ કી બચત કે માધ્યમ સે દેશ કો ભી લાભ મિલેગા।
1: ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું।

છે. આ અંગે જણાવતા કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશની સૌર ઉર્જા વૃદ્ધિ વૈશ્વિક ધોરણે સ્થાપિત કરી રહી છે અને મજબૂત નીતિ સમર્થન નવીનતા અને વિશ્વકક્ષાના માળખા દ્વારા રેકોર્ડ ક્ષમતા વધારાને આગળ ધપાવી રહી છે. તેમણે જણાવ્યું કે ભારતનું સ્વચ્છ ઉર્જા સંક્રમણ ઝડપી બની રહ્યું છે, ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી રહ્યું છે, ટકાઉ વિકાસને આગળ વધારી રહ્યું છે અને નવીનીકરણીય ઉર્જામાં વૈશ્વિક નેતા તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. CBSEએ ગઈકાલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં જોવા મળેલી સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું. આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમની મૂલ્યાંકન કરાયેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ આગામી સમયમાં અલનિનોની ભારે સ્થિતિની શક્યતા હોવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંગઠન WMOના જણાવ્યા અનુસાર મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન વધી રહ્યું છે. એજન્સીએ જૂનથી ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિશ્વમાં સરેરાશથી વધુ તાપમાનની આગાહી કરી છે અને જણાવ્યું કે અલનિનોની સ્થિતિ નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં DK શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન, અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેર બજારમાં કડાકો અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ, કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષના શાસન અંગે યોજાનારા કાર્યક્રમ, રાજ્યમાં વાવેતરની મોસમમાં ખાતર તેમજ ઇંધણના પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમ, ચોમાસું શરૂ થતા વિવિધ વિભાગની તૈયારી અને રાજ્ય સરકારના આગામી આયોજન તથા નીતિગત વિષય અંગે ચર્ચા કરવામાં આવી. આ સાથે જ મંત્રીમંડળની બેઠકમાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદમાં 300 જેટલા શંકાસ્પદ નાગરિકોની અટકાયત કરવામાં આવી. તેમાંથી 166 જેટલા બાંગ્લાદેશના નાગરિક હોવાનું જણાયું છે. આ તપાસ અભિયાન આગળ પણ યથાવત રહેશે તેમ અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું.
1: અમદાવાદનો જે મુખ્ય વિસ્તારોમાંથી મળ્યા એમાં દાની લીમડા, નારોલ, નારોડા, ટોલા, જુહાપુરા, સરખેજ છે, આ બાજુથી વધારે અમે ઓળખ છે, પિરાના છે ત્યાંથી વધારે. એમાં ભારત સરકારની એક માર્ગદર્શિકા છે, એના મુજબ અમે પોર્ટલ પર એન્ટ્રી કરશું અને ત્યાં અમારે સ્ટેટ આઈબી અને ડીજી ઓફિસની મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જાણ કરશું અને આ લોકોની આગળની કાર્યવાહી થશે.
2: અમારા જૂથમાં
0: કચ્છમાં પણ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકોની ઓળખ અને તપાસ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી ગેરકાયદે રહેતા 115 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની અટકાયત કરી છે. આ તમામ લોકોના દસ્તાવેજ અને ઓળખ અંગે તપાસ હાથ ધરાઈ છે. જ્યારે ભરૂચમાં જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસની 50થી વધુ ટીમે વિવિધ વિસ્તારમાં સંયુક્ત તપાસ કરી શંકાસ્પદ લોકોની ઓળખ અને તેમના દસ્તાવેજની ચકાસણી કરી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી અનેક યોજનાઓથી અનેક લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આવી જ એક લખપતિ દીદી યોજનાથી ઘણી મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે. ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 739 જેટલા સ્વસહાય જૂથને 18 કરોડ 47 લાખ રૂપિયાથી વધુનું સ્ટાર્ટઅપ ભંડોળ પૂરું પડાયું છે. જિલ્લાના લખપતિ દીદી યોગિતાબેનનો પ્રતિભાવ સાંભળીએ.
2: અમારા જૂથમાં રિવોલ્વિંગ ફંડ તરીકે અમને આપવામાં આવ્યું છે મિશન મંગલમ અંતર્ગત, અને અમને વીઓમાં પણ 10 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા આપવામાં આવ્યા છે, જેના થકી અમે બહેનોએનું ધિરાણ કરીને અમે બહેનો આગળ આવીએ છીએ.

0: અમે જાતે નાગલીના પાપડ, નાગલીનો લોટ, નાગલીની ચકરી, પછી અમુક વસ્તુઓ અમે બનાવીએ છીએ અને એનું વેચાણ પણ કરીએ છીએ, જેથી અમને પગભર થવામાં ખૂબ સારી એવી મદદરૂપ થઈ જ રહે છે.
1: નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા 100 ભયજનક મકાનના માલિકોને વહીવટી નોટિસ અપાઈ. તે અંતર્ગત જર્જરિત બાંધકામને સ્વેચ્છાએ દૂર કરવા અથવા તેનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવા સૂચના અપાઈ છે. નિયત મર્યાદામાં કોઈ પગલાં નહીં લેવાય તો મહાપાલિકા દ્વારા ભયજનક માળખા તોડી પડાશે. ચોમાસામાં કોઈ હોનારત ન થાય તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા 129 જેટલી જોખમી ઇમારતોનો સર્વે કરાયો હતો. આજે 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે વલસાડમાં માય ભારત વલસાડ અને સાયકલ ચાલકોના એક સમૂહ દ્વારા સાયકલ યાત્રા યોજી લોકોને નશા મુક્તિનો સંદેશ અપાયો, તેમજ કોઈપણ પ્રકારના કેફી પદાર્થનું સેવન ન કરવા લોકોને અપીલ કરવામાં આવી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય ભરત પટેલે લોકોને 4-5 કિલોમીટરના અંતર માટે સાયકલનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
2: આજે વિશ્વમાં યુવા બાળક અને સિનિયર સિટીઝન સાયકલ નો ઉપયોગ કરે છે, એમથી કરીને હેલ્થ માટે પણ સારું છે અને આપણા દેશના વડાપ્રધાને જે અપીલ કરી છે, આર્થિક રીતે આપણા દેશને બચાવવા માટે પેટ્રોલ ડીઝલ નો બચાવ કરવો, થોડા થોડા અંતરે 4-5 કિલોમીટર અંતરે ઓફિસ હોય, સ્કૂલ હોય, સંસ્થા હોય, ત્યાં કે સાયકલ નો ઉપયોગ કરવા માટે આજે આપણે બધા સાયકલ વિશ્વ જે નિમિત્તે આપણે સંકલ્પ કરવો.
1: ગત 2 સદીઓથી કરોડો લોકોના જીવનને ગતિ આપી રહેલી સાયકલનું મહત્વ આજે પણ અકબંધ છે. તેને જોતા સુરેન્દ્રનગરમાં પણ દરરોજ અંદાજે 50-60 અને સમગ્ર વર્ષ દરમિયાન 18,000થી વધુ સાયકલનું વેચાણ થઈ રહ્યું છે. મહેસાણામાં વસ્તુ અને સેવા કર GST વિભાગને 270 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ વખતે મહેસાણા ડિવિઝનની આવકમાં 12.4% વધારો નોંધાયો છે. વિસનગર, વિજાપુર, કડી, પાલનપુર, ડીસા, ઊંઝા અને સિદ્ધપુર ઘટકમાં વિવિધ 60,366 જેટલા કરદાતાઓ આ એકમમાં નોંધાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સેન્ડર AIR News_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: વિકસિત

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મહેન્દ્ર કપૂરના સ્વરમાં આજે ફિલ્મ હમરાઝનું ગીત

અનુરાધા પોડવાલને આપણે સાંભળ્યા. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડિક 92.2 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી જ વારમાં આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: 10 લાખ ની લોટરી મને? વાવ!
3: ફસાણી!
4: નકલી ઓફર્સ થી સાવધાન.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

जीवन मृत्यु फिल्मनं गीत हतुं, મોહમ્મદ રફી અને લતા મંગેશકરના અવાજમાં. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સાંજના 5:30 થયા છે. એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હવે પ્રસ્તુત છે.

0: અમે પ્રસારિત કરીશું અને અત્યારે 6 વાગે આપ સાંભળશો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ જગત.
1: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ.
2: એ રામ રામ ડાયાભાઈ, રામ રામ.
1: એ રામ રામ કાનજીભાઈ, રામ રામ. રામ રામ
2: ડાયાભાઈ.
1: હા,
2: આ 2026 નું વર્ષ જે છે,
1: હા,
2: બુડો મારી જંગી આખી પૂરી થઈ ગઈ.
1: હા,
2: પણ આટલો બધો તોપ ને આટલો બધો બફારો ને આટલી બધી

0: આ 2026 નું વર્ષ જે છે,
1: હા
0: બુડો મારી જંગી આખી પૂરી થઈ ગઈ.
1: હા
0: પણ આટલો બધો તોપ ને આટલો બધો બફારો ને આટલી બધી ગરમી ને આટલો બધો વાવાઝોડો તો મેં નતો જોયો ભાઈ. હો
1: કોનજીભાઈ, પેલા તમે કીધું કે મારી આટલી આખી જિંદગી જોઈ,
0: હવે
1: તો તમારી જિંદગી કેટલી? કોનજીભાઈ,
0: હા
1: હવે તમે જાહેર કર્યું છે એટલે આ તો વાત નીકળી. બાકી મેં તો તમને પૂછ્યું નહીં કે તમારી જિંદગી કેટલી, પહેલા જ તમે કીધું આખી જિંદગી. આખી જિંદગી કેટલી તમારી?
0: ગણી લેવાનું. તમે
1: તમારો જન્મ ચારે થયો હોય, હે ભાઈ, એ તમને જ ખબર હોય. તો કોનજીભાઈ, બોલતા પહેલા વસાર કરવાનો.
0: એમ
1: હોવ, અત્યારે વાવાઝોડા આવે છે, તો વાવાઝોડા છે ને, તો કોઈ પણ વસ્તુ હોય એને કઈથી કઈ ઉઠાઈને ફંગોળીને ફેંકી દેશે.
0: ભાઈ એ તો કુદરતની તાકાત છે, કુદરતની શક્તિ છે. એમે આ પામર માનવનું કશું ચાલવાનું ને, આ તમને હું કહી દઉં.
1: કોનજીભાઈ, મેં કીધું ચાલશે એમ?
0: ના,
1: હું તો એ કહેતો જ નહીં. મેં તમને કીધું કે આ વાવાઝોડા છે ને, એ ભયંકર આવે છે.
0: આવે છે તે ચેવો ભાઈ,
1: ઝાડ ઓંદડા
0: હોવ,
1: મકાન ના છાપરા
0: હોવે,
1: છાપરા ઉપર ના પતર,
0: બરોબર છે,
1: એને કઈ થી કઈ ઉડાઈ ફેંકી દેશે અને કેટલાય મોણહો ઘાયલ થઈ જાય છે.
0: ભાઈ અમે આપણે સાવચેતી થોડી રાખવાની છે. એ જયારે આ વાવાઝોડું આવે ત્યારે આપણે આમ પેલા શું કહે, સુરક્ષિત રહીએ એવી જગ્યાએ જતું રહેવું જોઈએ. ઘરનો બારી બારણો દરવાજા બંધ રાખવો જોઈએ. સમ કે ઘર
1: આ સરકાર છે ને, રેડિયો પરથી આ વાવાઝોડામાં રાહત રહે એટલા માટે બહુ બધી જાહેરાતો કરે છે.
0: ભાઈ જાહેરાતો
1: કરે, સમજવું જોઈએ. ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, આગનો અકસ્માત હોય, કે પછી એ પૂરની પરિસ્થિતિ હોય,
0: એ વાત હશે.
1: સરકાર તો જાહેરાત કરે છે,
0: સમજવાનું
1: આપણે રહ્યું.
0: આપણે છે, પણ મેં એક વખત પેપર મેં વાંચેલું,
1: હા,
0: કે આ ધરતીકંપ આવે ને,
1: હા,
0: તો ધરતીકંપથી મોણહો મરી નહીં જતો. એ સાવચેતી ના રાખે ને તારે મોણહો મરી જાય. ચમ કે ધરતીકંપ આવે ને તમે એવા કાસો પૂસો ગોરમ હો અને કદાચ એ ઘોર પડે તો મોણહો મરશે. આવું મેં પેપર મેં સાપા મોસેલું, બોલો. પણ ધરતીકંપ આવે ને તમે ખુલ્લી જગ્યામાં જતા હોય તો તમને કોઈ નુકસાન ના થાય.
1: કોનજીભાઈ, અત્યારે તો બધી ખુલ્લી જ જગ્યા કરી નાખી છે મોણહે, ઝાડ તો રવા જ નહીં દીધો.
0: એ વાત હાસી તમારી. હો
1: એટલે ધરતીકંપ આવે કે ના આવે, મોણા તો ખુલ્લી જગ્યામાં જ ફરતો થઈ જશે.
0: હાસી વાત છે. પણ તમે એમ કહો છો ને ખુલ્લી જગ્યામાં ફરતો થઈ જાય, એ વાત એ તમારી હાસી છે. પણ આ શહેરોમાં તમે જોવ ને, એ પચી પચી તરી તરી મારી બિલ્ડિંગ એ બિલ્ડિંગો બાંધેલી છે ભાઈ. અને જો એવા ધરતીકંપ આવે અને કાસું પોસું જો બાંધકામ હોય, એની સેફટી નારાશેલી હોય અને જો એ ધરાશાયી થઈ જાય તો ડાયા ભાઈ વાતે જ નહીં કરવા જેવી, કેટલી ખુવારી થાય.
1: કોનજીભાઈ, તમને ખબર છે સરકારનો નિયમ એવો છે કે તમારે મકાન બનાવો તો ચેટલા માળ કરવાના છે એનું પરવાનગી લેવી પડે.
0: હોવે,
1: હે,
0: એ વાત તો હાસે.
1: પછી એ તમને પરવાનગી આલવા વાળો જે એન્જિનિયર કે સાહેબ હોય, એની તપાસ કરે.
0: હાસી વાત.
1: હે, એટલે કાસું પૂછું તો રહેતું જ નહીં.
0: એટલે
1: ધરતીકંપ નો જો આંચકો મોટો હોય ને તો એ ભલ ભલાને પાડી દેવો.
0: હા, પાડી દે, એ વાત તો હાસી. પણ આ આપણે જયારે વાવાઝોડાની વાત ચાલી રહી છે, એ કુદરતી હુનર હતો કહેવાય ભાઈ. આ પૂર આવે કુદરતી હુનર હતો કહેવાય, વીજળી પડે એ કુદરતી હુનર હતો કહેવાય. એટલે જયારે વાવાઝોડું આવે ને ત્યાં વાવાઝોડાની સાથે જો વરહાત હોય ને વરહાતની જોડે જો વીજળી ના કળાકા ભળાકા ચાલુ હોય તો ડાયા ભાઈ ખુલ્લા મેદાન મેં કે કોઈ ઝાડ ને હશે આ મોબાઈલ લઈને પાછું નહીં ઉભું રહેવાનું. આ એક ખાસ આપણી મોટી ખામી છે. ઘણા નેકરી પડે છે કે વાવાઝોડાનો વરહાત ચાલતો હોય ને જો કોકનો કોચિંતો ફોન આવે ને તો પાછા લઈને ફોન પર વાત કરવા માંડે છે. પણ જો વીજળીના કળાકા ચાલુ હોય ને જો એ આકર્ષે તો એ તો ભાઈ ભોંય ભેગા થઈ જાય.
1: કોનજીભાઈ, તમારી વાત સાચી છે અને તમારી હાથે હું સંમત છું. તમે કહો એમ જ કરવું જોઈએ. અને તમે તો જ્ઞાની પુરુષ છો
0: એમ,
1: એટલે તમારી વાત તો મોનવી જ પડે. અને વાત મોનીએ અને હવે સમય થયો છે તો થોડુંક રેડિયો પણ હોંભરી લઈએ
0: એમ.
1: હા, લો રેડિયો ચાલુ કરું.

0: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ. આજના આ કૃષિ જગત કાર્યક્રમનો વિષય છે કઠોળ પાક ચોળેની ખેતી. લેખન મીનાક્ષી બારિયા, પઠન તેજલ શુક્લ.
1: દેશની કૃષિમાં ધાન્ય પાકો પછીના ક્રમે કઠોળ પાક અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. કઠોળ આપણા દૈનિક ખોરાકનો ખૂબ જ મહત્વનો ભાગ છે. કઠોળ પાકો જમીનમાં નાઇટ્રોજન તત્વ ઉમેરી જમીનની ફળદ્રુપતા જાળવવામાં અને પ્રોટીનના સ્ત્રોત તરીકે શાકાહારી લોકોની તંદુરસ્તી જાળવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા કઠોળ પ્રત્યેની જાગૃતિ લાવવા વર્ષ 2016ને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું હતું. દુનિયાના 171 દેશોમાં કઠોળ પાકનું વાવેતર થાય છે, જે પૈકી ભારત કઠોળ પાકોનું સૌથી વધારે ઉત્પાદન, વપરાશ અને આયાત કરનાર દેશ તરીકેનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં તુવેર, ચણા, મગ, અડદ અને ગુવાર જેવા કઠોળ પાકનું વાવેતર થાય છે. જો કે હવે તો રાજમા, કળથી, વાલ, વટાણા જેવા પાકો પણ લેવાય છે. ઓછા તથા અનિયમિત વરસાદની પરિસ્થિતિમાં હજુ પણ આ વિસ્તાર વધે તેવી શક્યતાઓ છે. ચોળા એક અગત્યનો કઠોળ પાક છે. ચોળા એ સૂકા અને અર્ધસૂકા વિસ્તારનો પાક છે. તેના સૂકા દાણાનો ઉપયોગ બાફીને ખાવામાં થાય છે અને સૂકા દાણામાં પ્રોટીનનું પ્રમાણ 24% છે અને મિથિયોનાઇન અને થિયોનાઇન જેવા આવશ્યક એમિનો એસિડનું પ્રમાણ યોગ્ય માત્રામાં હોય છે. આ પાકના દાણામાં કેલ્શિયમ અને લોહનું પ્રમાણ અન્ય પાકની સરખામણીમાં વધુ હોય છે. ઉનાળામાં જ્યાં પિયતની સગવડતા હોય ત્યાં શિયાળુ પાક લીધા બાદ ફાજલ પડતી જમીનમાં ટૂંકા ગાળામાં પાકતી ચોળાની જાત વાવવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. એટલું જ નહીં, પરંતુ પાક ફેરબદલીમાં ચોળા જેવા કઠોળ પાકનો સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા તેમજ બંધારણ સુધારી શકાય છે. સાથોસાથ ઉનાળામાં પવનથી થતું જમીનનું ધોવાણ અટકે છે અને ટૂંકા ગાળામાં વધારાની આવક પણ મેળવી શકાય છે. ગુજરાત રાજ્યમાં પિયતની સગવડતા ધરાવતા વિસ્તારમાં ઉનાળુ મગફળી, બાજરી, તલ, મગ, ગુવાર એવા પાકો લેવામાં આવે છે. આબોહવામાં બદલાવ થયેલ હોય ખૂબ જ ઊંચા ઉષ્ણતામાનને કારણે મગફળીમાં સૂયા ડોડવાની સંખ્યા તથા તેના વિકાસ, તલમાં બૈઢાની સંખ્યા તથા દાણાનો ભરાવો, મગફળી ફૂલ શીંગોની સંખ્યા તથા વિકાસ પર વિપરીત અસર થવાને લીધે આ પાકોનું ધાર્ય ઉત્પાદન મળતું નથી. આ ઉપરાંત પાકની પાછલી અવસ્થાએ વરસાદ થવાનું જોખમ રહે છે. આ પરિસ્થિતિમાં ચોળા એ ખૂબ જ ટૂંકા સમયમાં અને ઓછા પિયતથી પાકતો એક અગત્યનો અને આશાસ્પદ કઠોળ પાક છે. ખેડૂત મિત્રો, હવે વાત કરીશું તેની સુધારેલી જાતો વિશે. તો રાજ્યમાં ઉનાળુ વાવેતર માટે ગુજરાત ચોળા 3, ગુજરાત ચોળા 4 અને ગુજરાત ચોળા 5 તથા ગુજરાત ચોળા 6 જાતની ભલામણ કરવામાં આવેલી છે. જમીન વિશે વાત કરીએ તો ચોળાના પાકને વિવિધ પ્રકારની મધ્યમ કાળી, કાળી, ગોરાડુ, સારા નિતારવાળી જમીન માફક આવે છે. આ પાકને ખાસ કરીને ક્ષારીય કે ભાસ્મિક જમીન માફક આવતી નથી. શિયાળુ પાકની કાપણી પછી હળથી ખેડ કરી કરબ ચલાવી જમીન સપાટ કરવી જોઈએ અને વાવણી બાદ જમીનના પ્રકાર અને ઢાળ અનુસાર યોગ્ય માપના ક્યારા તૈયાર કરવા જોઈએ. આ પાકના વાવેતરના સમય વિશે વાત કરીએ તો ચોળાનું વાવેતર 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન કરી દેવું જોઈએ. મોડું વાવેતર કરવાથી ફૂલ અવસ્થાએ સખત તાપના કારણે ફૂલ બેસતા નથી, તેમજ પાકની કાપણી મોડી થવાથી વરસાદનું પણ જોખમ રહે છે. બીજને વાવતા પહેલા 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ થાઇરમ, કેપ્ટાન કે કાર્બેન્ડાઝિમ એ દવાનો પટ આપવો અને 8 કિલોગ્રામ બીજ દીઠ 25 ગ્રામ બ્રેડી રાઇઝોબિયમ કલ્ચરની માવજત આપી ચોળાની વાવણી કરવી જોઈએ. બીજને ફોસ્ફરસ દ્રવ્ય કરતાં

જીવાણુના કલ્ચરનો પટ આપવો અથવા તો જમીનમાં કલ્ચર આપવું જોઈએ. જીવાણુઓનું પ્રવાહી કલ્ચર હોય તો 1 કિલોગ્રામ બીજ દીઠ 30 મિલી પ્રમાણે પટ આપવો તથા હેક્ટરે 3 લીટર પ્રમાણે વાવણી વખતે જમીનમાં આપવું જોઈએ. હવે વાત કરીશું વાવેતરના અંતર અને બીજના દર વિશે. તો જમીનનો પ્રકાર અને પાકની જાત મુજબ બે હાર વચ્ચે 30-40 સેન્ટીમીટર અને હારમાં 2 છોડ વચ્ચે ઓરીને વાવણી કરવી જોઈએ. હવે આ પાકમાં વાત કરીશું સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો વિશે. તો જમીન તૈયાર કરતી વખતે 8-10 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં ભેળવવું જોઈએ. પાયાના ખાતર તરીકે 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી સમયે ચાસમાં આપવું જોઈએ. કઠોળ વર્ગનો પાક હોવાથી પૂરતી ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી. જમીન ચકાસણી મુજબ સૂક્ષ્મ તત્વોની પૂર્તિ કરવી જોઈએ. નીંદામણ અને આંતરખેડ વિશે વાત કરીએ તો શરૂઆતના 20-30 દિવસ સુધી પાકને નીંદણ મુક્ત રાખવો જરૂરી છે. જો પાક 45 સેન્ટીમીટરના અંતરે આવેલો હોય તો 20 અને 40 દિવસે આંતરખેડ કરવી, ખેતમજૂરોની ઉપલબ્ધતા હોય તો વાવણી બાદ 20 અને 40 દિવસે હાથ નીંદામણ કરવું. જો મજૂરોની અછત હોય તો વાવણી બાદ, પરંતુ પાક તથા નીંદણના ઉગાવા પહેલા પેન્ડીમેથાલિન 0.75 કિલોગ્રામ અથવા ઓક્સાડાઇઝોન 0.4 કિલોગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર 500 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો અને 40 દિવસે હાથથી 1 વાર નીંદામણ કરવું. ઊભા પાકમાં ઘાસ વર્ગના નીંદણોનો વધુ ઉપદ્રવ હોય તો વાવણી બાદ 20 દિવસે ક્વિઝાલોફોપ 40 ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર 500 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. ઘાસ વર્ગ તથા પહોળા પાનવાળા નીંદણોના નિયંત્રણ માટે બજારમાં તૈયાર મળતી મિશ્ર નીંદણનાશક દવા પ્રોપાક્વિઝા ફોપ વત્તા ઇમાઝે થાઇપર 125 ગ્રામ અથવા સોડિયમ એઝીફ્લોરે ફેન વત્તા ક્લોડીના ફોપ 245 ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર 500 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરી શકાય. પિયત વિશે જોઈએ તો જમીનની પ્રત તથા હવામાન મુજબ પિયત આપવા જોઈએ. સામાન્ય રીતે ચોળાના પાકને કુલ 7-8 પિયતની જરૂરિયાત રહે છે, જે પૈકી પ્રથમ પિયત વાવણી પછી તરત જ અને પછીના પિયત 10-12 દિવસના અંતરે આપવા જોઈએ. વધુ પડતા પિયત આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ થવાથી શીંગો ઓછી બેસે છે. ફૂલ બેસવાની અવસ્થા 30 દિવસ તથા દાણાના વિકાસની અવસ્થા 50 દિવસ પિયત માટે કટોકટીની અવસ્થાઓ ગણી શકાય, એટલે આ અવસ્થાએ અવશ્ય પિયત આપવું જોઈએ. જીવાત નિયંત્રણ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીશું મોલોમશી વિશે. ખેતરમાં મોલોના ઉપદ્રવ સાથે જ કુદરતી રીતે તેના પરભક્ષી કીટક દાળિયા એટલે કે લેડી બર્ડ બીટલ પણ આવે છે, જેનું પુખ્ત તેમજ ઈયળ જે કાળા રંગની પીળા પટ્ટાવાળી અને 3 જોડી પગ ધરાવે છે મોલોને ખાઈ જઈ તેનું નિયંત્રણ કરે છે. આ સમયે દવાનો છંટકાવ ન કરવો અથવા નિષ્ણાતની સલાહ મુજબ જ દવા છાંટવી જોઈએ. પરભક્ષી ક્રાઇસોપાની ઈયળ પણ મોલોને ખાઈ જાય છે. પરજીવી ડાયરેટેલિયા રેપીમોલોના શરીરમાં રહી ઉછરી મોલોને નિયંત્રણમાં રાખે છે. વધુ પડતો ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો શોષક દવા જેવી કે ડાયમેથોએટ 20% EC 10 મિલી અથવા ફોસ્ફામિડોન 40% SL 10 મિલી 10 લીટર પાણી મુજબના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. બિયારણને થાયોમિથોક્ઝામ 70% WP 3 ગ્રામ અને એસિટેમીપ્રિડ 20% SP 7 ગ્રામ અથવા ઇમિડાક્રોલીપ્રિડ 70% WP 7.5 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે

અને પટ આપવાથી મોલોમશી, થ્રીપ્સ, તડતડિયા અને સફેદ માખી સામે રક્ષણ મેળવી શકાય છે. જૈવિક ફૂગ બિવેરિયા બાસિયાના 20 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી અઠવાડિયાના અંતરે છંટકાવ કરવો જોઈએ. તડતડિયા વિશે જોઈશું તો પરભક્ષી ક્રાઇસોપાના ઈંડા અથવા ઈયળો હેક્ટર દીઠ 5000 પ્રમાણે છોડવાથી તડતડિયાનું નિયંત્રણ કરી શકાય છે. વધુ ઉપદ્રવ જણાય તો મોલોમશીના નિયંત્રણ મુજબના દ્રાવણનો છંટકાવ કરવો. પાકની વાવણી પહેલા દાણાદાર દવા કાર્બોફ્યુરાન 3% G.33 kg અથવા ફોરેટ 10% G.10 kg પ્રતિ હેક્ટર આપવાથી પાકને શરૂઆતની અવસ્થામાં તડતડિયાના નુકસાનથી બચાવી શકાય છે. થ્રીપ્સ વિશે વાત કરીએ તો મોલોમશીના નિયંત્રણ મુજબ શોષક પ્રકારની દવાઓના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. સફેદ માખી, આ જીવાત દ્વારા પીળા પચરંગિયા નામનો વિષાણુજન્ય રોગનો ફેલાવો થાય છે. સફેદ માખીના નિયંત્રણ માટે એસિફેટ 75%, SP 15 ગ્રામ અથવા ટ્રાઇઝોફોસ 40% EC 20 મિલી અથવા એસિટામીપ્રેડ 20%, S 5.4 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ 17.5%, SL 6 મિલી પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. ટપકાવાળી ઈયળ, લીંબોળીના મીંજના 3% એટલે કે 300 ગ્રામ પ્રતિ લિટર પાણી દ્રાવણનો છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મળે છે. બ્રેકોનીડી કુળના 2 પરોપજીવી જેવા કે બ્રેકાનગ્રીની એસમેડ અને અગાથીસ સ્પીસીસ ખેતરમાં ટપકાવાળી ઈયળનું કુદરતી રીતે અસરકારક પરજીવીકરણ કરી નિયંત્રણ કરે છે. મોનોક્રોટોફોસ 36%, SL 32 મિલી અથવા ડાયમેથોએટ 20% EC 10 મિલી અથવા ફોસ્ફામીડોન 40% SL 10 મિલી પૈકી 1 જંતુનાશક દવાનો 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ભૌતિક ઉપકરણો જેવા કે સેક્સ ફોરમોન, પ્રકાશ પિંજર, પક્ષી આશ્રયસ્થાન વગેરે ગોઠવીને પણ નિયંત્રણ કરી શકાય. પરભક્ષી કીટકો, વિષાણુઓ, જીવાણુઓ, કૃમિ પરજીવીઓ દ્વારા નિયંત્રણ કરવું જોઈએ. 50% ફૂલ બેસવાની અવસ્થાએ ડાયમેથોએટ 20% EC 10 મિલી અને ત્યારબાદ 15 દિવસે મોનોક્રોટોફસ 36% SL 12 મિલી પ્રતિ 10 લિટર પાણી પ્રમાણેનો છંટકાવ કરવો જોઈએ. લીંબોળીના મીંજનું 5% દ્રાવણના 2-3 છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. રોગ નિયંત્રણ વિશે વાત કરીએ તો ભૂકી છારો, રોગોની શરૂઆત થયેથી ગંધક 50%, વેપા 25 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ 50%, વેપા 5 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5% EC 10 મિલી અથવા ડિનોકેપ 48% EC 8 મિલી પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે 15 દિવસના અંતરે 3 છંટકાવ કરવા. પાનના ટપકા, રોગની શરૂઆત થયેથી હેક્ઝાકોનાઝોલ 5% EC 10 મિલી અથવા કાર્બેન્ડાઝીમ 50%, વેપા 5 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે દ્રાવણના 12 દિવસના અંતરે 3 છંટકાવ કરવા. પીળો પચરંગિયો, આ રોગના લક્ષણ જોવા મળે ત્યારે સફેદ માખી કે મોલોમશીના નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશક દવા છાંટવી જોઈએ. ખેડૂત મિત્રો, કાપણી અને સંગ્રહ વિશે વાત કરીએ તો સુધારેલી જાતો સામાન્ય રીતે 65-70 દિવસે પાકી જાય છે. શીંગો પાકતા પીળા રંગની થઈ જાય છે. એ વખતે યોગ્ય સમયે શીંગોની વીણી કરવી જોઈએ. જો બધી શીંગો એક સાથે પાકી ગઈ હોય તો પાકની કાપણી સવારના સમયે કરવી જોઈએ. જો તડકામાં કાપણી કે શીંગોની વીણી કરવામાં આવે તો શીંગો ફાટી જવાથી ઉત્પાદનમાં નુકસાન થાય છે. શીંગોને ખળામાં સૂકવ્યા બાદ દાણા છૂટા પાડવા. દાણા છૂટા પડ્યા બાદ બરાબર સાફ કરી દાણાનું ગ્રેડિંગ કરવું. દાણાને જંતુરહિત કોથળા અથવા કોઠી કે પીપમાં ભરી દેવા.

0: દાણા ભરેલા પીપ અથવા કોઠી જાળવણી માટે એથિલિન ડાયમ્રોમાબાઇડ ટ્યુબનો ઉપયોગ કરવો જોઈએ. આ ટ્યુબને દાણાના વચ્ચેના ભાગમાં મૂકી તેને તોડી નાની ઢાંકણ બંધ કરવું. આ ટ્યુબ કોથળામાં પણ મૂકી શકાય છે. એક ક્વિન્ટલ દાણા માટે 3 મિલીની 1 થી 2 ટ્યુબનો ઉપયોગ કરવાનો રહે છે. ખેડૂત મિત્રો, ઉનાળુ ઋતુમાં દાણાનું ઉત્પાદન 1500 થી 1800 કિલોગ્રામ હેક્ટર મળી શકે છે.
1: આપ સાંભળી રહ્યા છો કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય હતો કઠોળ પાક ચોળેની ખેતી. લેખન હતું મીનાક્ષી બારિયાનું, પઠન તેજલ શુક્લ, અને કાર્યક્રમમાં હવે સાંભળીએ

0: જોયું કાનજીભાઈ કે કઠોળ પાક સોળા,
1: બરાબર.
0: આ સોળાનો પાક છે ને એ કઠોળમાં ગણવામાં આવ્યો છે.
1: સાચી વાત.
0: હવે કઠોળ પાક ખાવાથી શરીરની તંદુરસ્તીમાં બહુ સારો સુધારો થાય.
1: સાચી વાત.
0: અને જમીન છે ને, જમીન ફળદ્રુપ થાય કોનજીભાઈ.
1: એમ
0: હા, કેમ કે એના જે હવામાનનો નાઇટ્રોજન છે ને કઠોળ પાક, એના પોન થકી એને પોતાનામાં એક લઈ લેશે અને પછી જમીનમાં ઉમેરો કરે છે અને તેથી જમીન ફળદ્રુપ થાય છે. તમે જોયું હોય તો તુવર, પછી સણા, મગ કે આ ચોળા, આવો પાક કર્યો હોય અને એ જમીનમાં તમે બીજો પાક કરો ને તો તમારો

0: જે પાક હોય ને પછીનો, એ પાક ઉછળીને ઉભો થઈ જાય.
1: સાચી વાત,
0: કે એટલો જોરદાર પાક થાય કે એના અંદર તમે ખાતર નોખ્યું હોય ને, સોણિયું ખાતર, એટલો એમાં ફેર પડી જાય.
1: શું વાત છે!
0: હા,
1: એટલે હું તમને એમ કહું કે ઘણી વખત જો આપણા ઘણા બધા એવા શિડિત મિત્રો હોય તો એમને કદાચ આવી માહિતી હોતી પણ નહીં, એ તમે ના જાણતા હોય તો જાણી લીજો.
0: કોનજે ભાઈ, ખેડૂત મિત્રો તો આપણા કરતો આગળ છે, તમને ખબર છે. પહેલાના વખતમાં ખેડૂત મિત્રો શું કરતા હતા, જમીનને પોરો ગાળતા હતા,
1: હવે
0: જમીનને વાશીલ રાખતા હતા,
1: હવે
0: ખેડી ખાડી અને કમ્પ્લીટ કરીને પાણી પીવડાવીને તૈયાર રાખે, અને એ છે ને હળથી ખેડતા હતા, એટલે એ જમીન પોસીને ભરભરી રહેતી હતી. હમણાં ટ્રેક્ટર થી ખેડે છે તો ઉપર ઉપરનું તો એ પોસું રાખે છે, પણ નીચેનું કઠણ થઈ જાય છે પડ.
1: ભાઈ એ વાત તો તમારી હાસી છે, જો કે અમે ટ્રેક્ટરની ભૂલ તો ના કહેવાય. આપણે હળથી છેડતા હતા અને ટ્રેક્ટરથી છેડીએ છીએ, કે એટલો બધો આપ જમીનનો ફેર ન પડતો. પણ ડાયાભાઈ, ફેર એનો છે કે આપણે આપણી જમીનમાં સોણિયું ખાતર નેહ નોખતા, અને આ જે રાસાયણિક ખાતર છે ને એ આડેધડ ઠલવી, અને આપણી જમીનની રાસાયણિક ખાતર હોય ભાઈ, અને એના લીધે પથરા જેવી થાય છે. આપણે સોણિયું ખાતર તો કોઈ દાડો નોશ્યું નહીં, કદાચ નોશીએ તો 5 વર્ષે કે 10 વર્ષે કદાચ પેલી જમીનમાં નોશ્યું હોય તો. બાકી મારા અનુભવ તો બોલો સર ડાયાભાઈ, કે આ દિન સુધી મેં હજુ સુધી મારી જમીનમાં સોણિયું ખાતર જેવું છે ને બતાવ્યું.
0: કોનજે ભાઈ, એ તમારી ભૂલ છે, તમારે સોણિયું ખાતર નાખવું જોઈએ.
1: હા, એ વાત તમારી સાચી છે.
0: અને જો તમારાથી સોણિયું ખાતર ના બને તો તમારે છે ને આ પેલા કઠોળ પાક આવે છે ને, એ કઠોળ પાક કરવા જોઈએ, કે જેથી તમારે સોણિયું ખાતર નાખવું નહીં પડે અને તમારી જમીન છે ને ફળદ્રુપ બની જાય, હારામાં હારો ઉતાર આવે.
1: હવે ડાયાભાઈ તમે જેમ કહો ને એમ મારે આ વર્ષે વસારતો છે કે કઠોળ પાકો તો આ વર્ષે કરવા જ છે.
0: કઠોળ પાકો કરવા જ છે ને, કરવા જ જોઈએ. પાક ફેરબદલી કરવી જોઈએ. પેલા તંતુ મૂળ વાળા પાક હોય તો છોટું મૂળ વાળા પાક કરવા જોઈએ.
1: બરાબર છે.
0: એટલે એ જમીનમાં છે ને પાણી ઉતરે
1: હવે
0: અને જમીન હવા લેતી થાય.
1: બરાબર છે.
0: અને જમીન પોચીને ભરભરી રહે.
1: ભાઈ તમે અગાઉ હમણે એક શબ્દ બોલ્યા કે આપણે જમીનને પોરો તાનના શેડૂત મિત્રો ખાવા દેતા હતા. અત્યારે સમય એવો થઈ ગયો છે કે 12 મહિના શેતી,
0: 12 મહિના નહીં, એક પાક તો એને કાપ્યો નહીં ત્યારે પેલો તો બીજા પાકનું આયોજન કરે એ જ જમીન ઉપર.
1: ભાઈ સુમાહામ ડોંગેર કરે, ઉનાળામાં ડોંગેર કરે, શિયાળામાં પાછા ડોંગેર કરે, બોલો કેટલે જમીન ને પાણી થી તર બતર જ રાખે છે. અને શિયાજી કુરી ને પડવા દેતા કે નહીં, સોણિયું ખાતર ભાઈ નોખવા દેતા કે નથી, એનો ઉછેર પાડતા કે નથી, શેડ પાડીને પોચીને ભરભરી થવા દેતા હતા.
0: અલ્યા એને હવા તો લેવા જ નહીં દેતા,
1: નમય નહીં, બસ પકવી જ લેવું છે, બધું ભેગું જ કરવું છે. પણ આ દન્યો ને સમજાવી સમસમ.
0: કોનજી ભાઈ, એટલે તો હું તમને કહું છું કે આપણે છે ને આપણી જમીનને બરહો સુધી હારી રાખવી હોય ને તો આપણે આપણા વડીલો કરતા હતા પરંપરાગત ખેતી કરતા એવું કરવું જોઈએ.
1: લાખ રૂપિયાનો બોલ લ્યા ભાઈ તમારો, કે પરંપરાગત ખેતી આ શબ્દ પાછો. જો ભાઈ હું રહ્યો ગામડાનો, આ પરંપરાગત ખેતી એના બદલે તો કોઈક બીજો શબ્દ મને કહો ને.
0: આપણા વારસામાં આપણા ખેડૂતો કરતા હતા ને વારસાગત ખેતી એમ કે.
1: હા, બંટી, બાવટો, કુદરા, જુવાર, હાસી વાસના, ઘઉં, મકાઈ, દેશી મકાઈ પાછા ગયા, અત્યારે તો હાઇબ્રિડ મકાઈઓ આવી જશે. એટલે ડાયાભાઈ વાત તમારી હાસી, કે પરંપરાગત ખેતી શબ્દ જે તમે વાપર્યો એ ખરેખર આમ તો આધુનિક એ જ કહેવાય એમ તો નહેજ, પણ એક થોડોક સુધરેલો શબ્દ છે. અને જો આપણા પરંપરાગત ખેતી વારસાગત ખેતી જો કરીએ તો હજુ સમય છે, સમય જતો નહીં રહ્યો, હજુ જમીન આપણી સુધરે એમ છે. જમીનમાં લીલો પડવાશે, સેન્દ્રિય ખાતરો છે, સોણિયો ખાતરો છે, બધું દૂધ નોશીએ, જમીન પોચીને ભરભરી બનાવીએ, ઉનાળામાં શેડ પાડીએ, તો હજુ ધાર્યું ઉત્પાદન મળે એમ છે ભાઈ.
0: કોનજી ભાઈ, હવે વાતો બહુ થઈ અને
1: છૂટું પડે,
0: સમય છે આપણી પાસે, એટલે ખેડૂત મિત્રો અને આપણે બધા હવે પરંપરાગત ખેતી કરીશું, જમીનને ફળદ્રુપ બનાવીશું.
1: સાચી વાત.
0: પણ અત્યારે સમય થયો છે તો છૂટા પડીએ. એ
2: આવજો. રામ રામ.
0: રામ રામ. આ સાથે જ આજનો આ કૃષિ જગત કાર્યક્રમ હવે સમાપ્ત થાય છે.

કૃષિ જગત કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમમાં સ્વાગત છે. ફિલ્મ સંગીતના આ ગીતથી અનુરાધા પોડવાલ અને સુરેશ વાડકરના સ્વરમાં આ ગીત સાંભળીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: યાદો કે મોસમ ફિલ્મમાં આ છે અનુરાધા પૌડવાલ.

0: 10 લાખની લોટરી મને? વાવ!
1: ફસાણી! નકલી ઓફર્સ થી સાવધાન.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અનુરાધા પૌડવાલને સાથીઓના સ્વરમાં લાલ દુપટ્ટા મલમલકા ફિલ્મના ગીત.

આશા ભોસલેને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું મુકદ્દર કા સિકંદર. આશા ભોસલેને સાંભળીએ, ફિલ્મનું નામ શાન.

શાન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલેના સ્વરમાં. સુરમાધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.